નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરત પણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं। तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
1: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: नमस्कार श्रोता मित्रों, तमे सांभळी रह्या छो 90.4 FM रेडियो पालनपुर, कम्युनिटी रेडियो स्टेशन। आपना शहर नी अंदर आपनी ओळख समा एवा आपना आ रेडियो स्टेशन पर कम्युनिटी रेडियो स्टेशन बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ द्वारा संचालित करवामां आवे छे अने विविध कम्युनिटीज नो प्रतिनिधित्व पण आ प्लेटफॉर्म परथी रजू थशे। આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે। આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે। તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું। યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો। આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર।
3: ગીતામૃતમના આ પ્રસારણમાં આપણે 6ઠા અધ્યાયના અંત તરફ આગળ વધી રહ્યા છીએ। ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયની અંદર કૃષ્ણએ અર્જુનને યોગ માટે શું પ્રયોગો કરવા જોઈએ, કેવી રીતે એનો અભ્યાસ કરવો જોઈએ, કેવી રીતે એની પ્રેક્ટિસ કરવી જોઈએ અને કેવી રીતે મનને એકાગ્ર કરવા માટે થઈને શું શું કરીએ તો એ શક્ય બને એની વાત કરી છે। કારણ કે એકાગ્ર ના હોય મન તો યોગ સિદ્ધ થતો નથી। પહેલી પ્રાથમિક જરૂરિયાત છે કે મનને એકાગ્ર કરવું જોઈએ। મનને એકાગ્ર કરવા માટે થઈને ઇન્દ્રિયોને પોતપોતાના વિષયો તરફથી ખેંચી લેવી જોઈએ, પોતાની જાતને એ માટે શમદમ વગેરેથી સિદ્ધ કરી લેવી જોઈએ। એવી વ્યક્તિ પ્રયત્નપૂર્વક પ્રયત્ન કરતાં કરતાં, યોગ કરતાં કરતાં અંતે પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકે। પણ આ બધું કંઈ તાત્કાલિક સિદ્ધ થતું નથી। સામાન્ય રીતે આપણે ખાવા બેસીએ અને ખાઈએ એટલે પેટ ભરાઈ જાય, એવું અહીંયા બનવાનું નથી। અહીંયા તો જન્મ જન્માંતરોના પ્રયત્ન પછી સિદ્ધિ પ્રાપ્ત થાય છે। એટલે પહેલો પ્રશ્ન અર્જુને એવો કર્યો હતો કે આ મન તો બહુ ચંચળ છે, એને એકાગ્ર કેવી રીતે કરાશે? કૃષ્ણએ કહ્યું હતું કે અભ્યાસથી, પણ અભ્યાસ કરતા કરતા કરતા

સમય જાય, એક માણસ એક જન્મની અંદર એ પૂરું ન કરી શકે, અને એક જન્મની અંદર પૂરું ના કરી શકે અને એ મૃત્યુ પામે, તો પછી એને જે કંઈ કર્યું છે તે બધું જાય, નિષ્ફળ, એનો વિનાશ થઈ જાય. જે કર્યું છે એનો વિનાશ, ન કરનારનો વિનાશ. એવું થાય? બહુ મહેનત કરીને બહુ કમાયું ને જે વખતે એને ભોગવવાનો સમય આવ્યો એ વખતે જતા રહ્યા ભાઈ, તો એના માટે તો એ બધું નાશ પામ્યું ને. શું પ્રાપ્ત કર્યું? કોના માટે પ્રાપ્ત કર્યું? તો યોગનો અભ્યાસ કરીને એણે જે કંઈ પ્રાપ્ત કર્યું હતું, ભૌતિક તો નથી આ, અંદરનું છે, એ જે એણે મેળવ્યું છે, પોતાને કેળવ્યો છે, પોતાના જાતને કેળવી છે, પોતાના મનને કેળવ્યું છે, અને પછી મૃત્યુ પામ્યો, તો શું થાય? આ બધું ગયું? તો કૃષ્ણે કહ્યું કે ના જાય, કશું ક્યાંય ના જાય. સારું કરેલું કશે જતું નથી. કલ્યાણ નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, દુર્ગતિને પામતું નથી તો શું થાય? તો કહે છે કે આ તો સંસાર છે, સંસરણ ચાલે છે, એક દેહમાંથી બીજા દેહમાં જવાનું છે એને. તો જે વખતે એક દેહમાંથી બીજા દેહમાં જાય છે ત્યારે આ બધા જે સંસ્કારો છે એ સંસ્કારોને લઈને જાય છે. એણે જેટલું પ્રાપ્ત કર્યું છે આ રીતે એ એના સૂક્ષ્મ દેહની સાથે જવાનું છે, અને એના માટે આ કલ્યાણ કર્મ કર્યું છે એટલે એને એટલો લાભ છે કે એ યોગ્ય વાતાવરણમાં પુનર્જન્મ પ્રાપ્ત કરશે. સુચિનામ શ્રીમતામ ગેહ અથવા યોગીનામ કુલે, ત્યાં જઈને પોતાના આગળના જન્મમાં જે કંઈ અધૂરું રહ્યું હતું તે ફરી શરૂ કરશે. જ્યાંથી અટકાતા ત્યાંથી આગળ, જ્યાંથી અટક્યા ત્યાંથી પાછળ પણ નહીં, અને ફરી પાછું એકડે એકથી શરૂ કરવાનું એવું પણ નહીં. પુરાણોમાં સરસ મજાનો જડભરતનો દાખલો આપણને પ્રાપ્ત થાય છે. જડભરત હતા, આ યોગ ભ્રષ્ટ તરીકેનો સૌથી ઉત્તમ ને સરસ દાખલો છે. એમણે આ જીવન તપશ્ચર્યા કરી અને સંસાર સાથે નિર્લેપપણું એમણે સિદ્ધ કરી લીધું. એકલા રહે છે, કોઈ જરૂરિયાતો નથી, કોઈ કામનાઓ નથી, કોઈ ઈચ્છાઓ નથી, કોઈ એષણાઓ નથી, અને યોગ સિદ્ધ કર્યો છે. હવે તો બસ મૃત્યુ આવે ને લઈ જાય. હવે કઈ પરબ્રહ્મની પ્રાપ્તિમાં બહુ વધારે શેષ છે એવું નથી. પણ એક દિવસે એક નદીના કિનારા ઉપર બેઠા બેઠા સંધ્યોપાસના કરતા હશે, તે વખતે એક હરણીની પાછળ કોઈ શિકારી વાઘ કે એવું પ્રાણી પડ્યું હતું. એણે જોરથી કૂદકો માર્યો નદીના એક કિનારાથી બીજા કિનારા ઉપર, તો હરણી એક કિનારા ઉપરથી બીજા કિનારા ઉપર કૂદી તો ગઈ, પણ એ વખતે એ આપણને સત્વા હતી, ગર્ભિણી હતી, એના ગર્ભમાંથી શિશુ બહાર નીકળી ગયું અને હરણી મરી ગઈ. આ શિશુ બહાર નીકળ્યું એટલે પેલા ઋષિની અંદર રહેલી દયા, એની અંદર રહેલી કરુણા, સારા ભાવો છે બધા, એ જાગૃત થયા. એમણે પેલા બચ્ચાને જુદી જુદી રીતે દૂધ પાયું, જે કંઈ એના પાસે હશે એનાથી એને જીવતું રાખવાનું, પોષણ આપવાનો પ્રયત્ન કર્યો, બચ્ચું જીવી ગયું. અને રોજ એમની પાસે બેસે. હવે જે વખતે મૃત્યુનો સમય થયો એ વખતે પેલો જે સર્વ વસ્તુઓનો ત્યાગ કરેલો ઋષિ છે એને પણ એમ થાય છે કે આ બચ્ચાનું મારે પછી શું થશે? એની માએ છોડી દીધું છે, માં તો મરી ગઈ છે, બીજું કોઈ છે નહીં, દુનિયા બહુ ખરાબ છે, ક્યારે કોણ આવીને એને શું કરશે એની ખબર. એની જે લગની હતી તે ઈશ્વર સાથે લાગેલી હતી, એમાં વચ્ચે બાધક રૂપ બન્યું, એટલે એ માણસ કેવો થઈ ગયો? યોગ ભ્રષ્ટ થયો. એણે સારું કામ કર્યું ત્યાં સુધી બરોબર હતું, પણ એની સાથે એટેચમેન્ટ થયું, એની સાથે વળગણ થયું, એનું મન સહેજ ખસી ગયું.

તો એને જ યોગ વરિષ્ઠ કહેવાય. અને એટલા માટે એને સીધે સીધી પરબ્રહ્મની પ્રાપ્તિ થવી જોઈતી હતી, એ ના થઈ, ફરી જન્મ લેવો પડ્યો. પણ એ વખતે એને પેલી સ્મૃતિઓ, સ્મૃતિઓ એટલે રીતસર આ આમ ને આ આમ એમ નહીં, પણ જ્યાં સુધી એને પ્રયત્ન કર્યો હતો એ તો સિદ્ધ હતું. અને હવે એ તદ્દન પોતાના સંપૂર્ણ જગતની સાથે પોતાને અલિપ્ત સમજવા અનુભવવા માંડ્યો. એને કોઈ મારે તો એને વાંધો નહીં, એને કોઈ કાપે તો એને કોઈ વાંધો નહીં. 32 લક્ષણો જોઈને લોકો એનો બલિ આપવા લઈ ગયા, વાંધો નહીં. એના માટે શબ્દ વપરાયો જડ ભરત. લોકો એમ કહે કે જડ છે એને કંઈ નથી, મારો તોય કંઈ નથી અને પંપાળો તોય કંઈ નથી, કોઈ ફેર જ પડતો નથી. આ ફેર જ પડતો નથી એવી સ્થિતિ એ યોગીની સ્થિતિ છે. એક જન્મે સિદ્ધ ન થઈ તો બીજા જન્મે સિદ્ધ થશે. એટલા માટે કહે છે કે અનેક જન્મ સંસિદ્ધ. 45મો શ્લોક તમે જુઓ, 45મો શ્લોક એમ કહે છે કે અનેક જન્મ સંસિદ્ધ તતો યાંતિ પરામ ગતિમ. એક જન્મે સિદ્ધ ન થાય, એના બીજા જન્મે, એના બીજા જન્મે સિદ્ધ ન થાય, એના પછીના જન્મે પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્મેષઃ. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરમ ગતિમ, ત્યારે જઈને એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. કારણ કે એણે આગળના જન્મોની અંદર પોતાના બધા જ પાપોનો નાશ કરી દીધો છે, બધા જ વળગણોને ખતમ કરી દીધા છે. હવે એ યતમાન છે. યતમાન, યત્ન કરનાર, અભ્યાસ કરનાર, પ્રયત્ન કરનાર, યોગ કરનાર. અને એટલા માટે એ ધીમે ધીમે ધીમે ધીમે કરીને યોગીની અવસ્થાને પ્રાપ્ત કરતો જાય છે. પ્રયત્નાત યતમાનસ્તુ, પ્રયત્નપૂર્વક યતમાન અભ્યાસ કરતો રહેનાર એ યોગી એના સંપૂર્ણ કિલ્વિશો નાશ પામ્યા છે. માટે અનેક જન્મ સંસિદ્ધ, અનેકાનેક જન્મોના સંસ્કારોને પ્રાપ્તને કારણે યોગને સિદ્ધ કરે છે. અને યોગને સિદ્ધ કરવાને કારણે તતો યાંતિ પરમ ગતિમ, પછી એ પરમ ગતિને, પરમ સ્થાનને, પરમેશ્વરને, પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. ચટમંગની પટ બ્યાહ નથી, આ તો અનેક પ્રકારે, અનેક વર્ષો સુધી, અનેક જન્મો સુધી પ્રયત્ન કરતા કરતા, અભ્યાસ કરતા કરતા, મનને સિદ્ધ કરતા કરતા, ઇન્દ્રિયોને કાબૂમાં કરતા કરતા, સમસ્ત સંસાર સાથેનું તાદાત્મ્ય અને સમસ્ત સંસાર સાથેનો અભેદ એના ચિત્તની અંદર જાગૃત થાય. આ પ્રયત્નો લાંબા ગાળાના પ્રયત્નો છે, સીધે સીધા તો થવાના નથી. કારણ કે અનેક પ્રકારના બંધનોની સાથે, અનેક પ્રકારની મર્યાદાઓની સાથે આપણે આ જીવનમાં આવ્યા છીએ અને એ થવાનું છે. તો એટલા માટે અહીંયા કહે છે બે વસ્તુઓ કહી, કે એક વસ્તુ યાદ રાખવાની કે આ કોઈ એવી સહેલી વાત નથી કે સામે લાડવો પડ્યો છે અને તમે મોઢામાં મૂકી દેશો. પ્રયત્ન કરવો પડશે અને જન્મ જન્માંતર સુધી પ્રયત્ન કરવો પડશે. આ એક વાત છે. અને બીજી અગત્યની વાત એ છે કે જે કંઈ કરેલું છે તે કદીએ નાશ પામતું નથી. જે કંઈ કરેલું છે તે કદીએ નાશ પામતું નથી. તમે જેટલો અભ્યાસ કર્યો છે અને જેટલી કેળવણી આપી છે તમારા ચિત્તને, એટલી કેળવણી પછીના જન્મની અંદર ત્યાંથી આગળ વધવા માટે છે. ફરી એકડે એકથી શરૂ નહીં કરવું પડે. આપણે જોઈએ છે કેટલાક માણસો એવી રીતના સંસ્કાર સાથેના હોય છે કે એમના આપણે કહેવું પડે કે ગયા જન્મના સંસ્કારો એના કામ કરી રહ્યા છે. માટે આ બે વસ્તુઓ યાદ રાખવાની છે કે કરેલું નાશ પામતું નથી અને કશું તાત્કાલિક સિદ્ધ થતું નથી. કારણ કે આપણે પ્રયત્નો અનેક રીતે કરીએ છીએ યોગને સિદ્ધ કરવા માટે. યોગને સિદ્ધ કરવા માટે નહીં તો એમને તપશ્ચરણ કરીએ છીએ, તપશ્ચર્યાથી પ્રાપ્ત થશે. અનેક બધા માર્ગો છે અને બધા સાચા છે અને બધા યોગ્ય છે.

અલગ લોકો તપશ્ચર્યા કરે છે, સખત તપશ્ચર્યા કરે, ચારે પંચાગ્નિ તપ તપે, ચારે બાજુ અગ્નિ કરીને પોતાના શરીરને કષ્ટ પણ આપે. અને એ કષ્ટ આપતા આપતા મૂળ વાત તો એ છે કે સુખની જે સંકલ્પના છે એનાથી એ પર થઈ જાય, સુખ દુઃખની સંકલ્પનાથી, તો તપસ્વી કહેવાય. આ કહે છે કે બરોબર છે, તપશ્ચર્યા કરે છે, સારી વસ્તુ છે, એ પણ માર્ગ છે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો. તપશ્ચર્યા દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય, તપશ્ચર્યા દ્વારા પ્રાપ્ત કરી શકાય, ત્યાં પણ કંઈ એક જન્મમાં પ્રાપ્ત કરી શકશો એવું નથી, ત્યાં પણ શક્ય છે કે જન્મ જન્માંતરો પછી પ્રાપ્તિ થાય. પણ યાદ રાખજો કે તપસ્વીભ્યો અધિકો યોગી, આજે યોગી છે જેણે યોગ સિદ્ધ કર્યો છે, ઈશ્વર સાથેનું તાદાત્મ્ય જન્મની અંદર જ બધું કર્મ કરતા કરતા પણ સિદ્ધ કર્યું છે. યોગીને દાઢી વધારવાની ને ધોળાવાળ કરવાની ને ભગવા પહેરવાની ને શ્વેત પહેરવાની ને જરૂર જ નથી. એ યોગ માર્ગમાં આગળ વધ્યો છે, યોગી થયો છે. તો તપસ્વીભ્યો અધિકો યોગી, તપસ્વી કરતા એ અધિક છે. વાસ્તવિકમાં યોગને સિદ્ધ કરવા માટે બધાની સાથે રહીને કરવું એ નાનકડું તપ નથી, એ પણ બહુ મોટું તપ છે. હોવું અને છતાં ન હોવું, ભોગવવું અને છતાં ન ભોગવવું, એ પરિસ્થિતિ એ કોઈ સામાન્ય વસ્તુ નથી, અઘરી વસ્તુ છે. એટલે તપસ્વી કરતા યોગી વિશેષ છે. જ્ઞાનીભ્યોપી મતોધિકઃ, અને જ્ઞાનીઓ કરતા પણ એ વિશેષ છે. જ્ઞાન પ્રાપ્ત થયું અને જ્ઞાનના વ્યાખ્યાનો આપ્યા એટલે સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ એમ નથી. જ્ઞાન તો કેટલીક વખતે માહિતીની સુધી મર્યાદિત રહી જઈ શકે છે. અનુભવાવસાનમ હિ જ્ઞાનમ, જો જ્ઞાન પ્રાપ્ત થયું હશે તો માણસ એમ હોવા છતાં યોગી હોઈ શકે છે. એટલે જ્ઞાની કરતાં પણ યોગી વિશેષ છે. કર્મીભ્યશ્ચાધિકો યોગી, અને કર્મીઓ કર્મકાંડ વગેરે કરનારા, જુદા જુદા આચાર પ્રથમો ધર્મ એમ કહીને જુદા જુદા કર્મો કરીને ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનારા, અથવા તો કામ્ય કર્મો કરીને સુખને કે આનંદને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરનારાઓ, એ જે કર્મીઓ છે એના કરતાં પણ અધિકો યોગી, એના કરતાં પણ યોગી વિશેષ છે. યોગીની આગળ વ્યાખ્યા આપી છે એટલે આપણે વધારે હવે એની અંદર ઉતરતા નથી. પણ યાદ રાખો કે આ બધા માર્ગો છે, તમે એ માર્ગોથી આગળ ચાલો છો. કોઈ જ્ઞાન માર્ગે આગળ વધી રહ્યો છે, કોઈ તપશ્ચર્યાના માર્ગે આગળ વધી રહ્યો છે, કોઈ કર્મકાંડ વગેરેના આધારે આગળ વધી રહ્યો છે, આગળ વધી રહ્યા છે. ઉર્ધ્વગતિ છે અને ચોક્કસ થવાની છે. નરમાંથી નારાયણ થવાની આ ગતિ નિરંતર છે, સતત છે. અને એવી ઉત્તમ વ્યક્તિ એ કરે છે પણ ખરા. પણ આ બધામાં શ્રેષ્ઠતમ શું એમ જો મને પૂછવામાં આવે તો એ કહે છે કે તસ્માત યોગી ભવા અર્જુન. તો અર્જુન, એટલા માટે તને કહું છું કે તું યોગી થા. જો અર્જુનને શું કરવાનું કહેવાનું છે, યુદ્ધ કર. અર્જુનને જે કહેવાનું છે તે તો કૃષ્ણ યાદ છે અને વારંવાર કહ્યું છે અને હજુ કહેશે. તસ્માત યુદ્ધસ્વ વિગત જ્વર એમ કહેવાનું છે. યુદ્ધસ્વ, યુદ્ધ કર, યુદ્ધ કરતો રહે. આપણા મનની અંદર કુરુક્ષેત્ર છે જ, એ કુરુક્ષેત્રની અંદર યુદ્ધ ચાલ્યા જ કરે છે. આપણી જે ભૂમિકા છે એ ભૂમિકા અર્જુનની હોય તો એ ભૂમિકા યોગીની ભૂમિકા હોવી જોઈએ. યોગી થઈને એની સાથે નિર્લેપ ભાવે કર્તવ્ય કર્મ તરીકે કરતા રહેવાની. એટલે એક બાજુ એને યોગી થઈને બેસી જવાની વાત નથી કરતા, તારે બેસી રહેવાનું નથી જ નથી એમ કહેવાનું છે. ઊભો થઈ જા અને કર્મ શરૂ કર એમ કહેવાનું છે. અને એ વખતે કહે છે કે તસ્માત યોગી ભવા અર્જુન. તપશ્ચર્યા કરનારની એ જરૂર નથી, જ્ઞાનનો ઢગલો ભેગો કરવાની એ જરૂર નથી,
અને કર્મ કરનારાઓની અંદર બેસી જવાની એ જરૂર નથી.

तस्माद योगी भवा अर्जुन, एटले हे अर्जुन तू योगी था, तू कर्म कर अने योग बुद्धि थी कर्म कर। आ वात बहुज अगत्यनी छे अने ए कही छे, कारण के आ बधा ज मार्गो छे अने आ बधा मार्गो मां जई पण शकाय, पण ए बधा मार्गो मां श्रेष्ठ मार्ग जे छे, कारण के आगळ અર્જુને પૂછ્યું હતું કે આમાં બધું આ બંને મને મૂંઝવ નહીં, આ સારું છે ને આ સારું છે ને એમ એમ કરીને મને મૂંઝવણમાં મૂકે છે, મને સ્પષ્ટ કે શું કરવું જોઈએ, તો અહીંયા સ્પષ્ટ કહ્યું કે તસ્માત યોગી ભવા અર્જુન, યોગી બનીને કામ કર। હજી આગળ કહે છે કે યોગીની પણ અવસ્થાઓ હોઈ શકે, કક્ષાઓ હોઈ શકે, યોગિનામપિ સર્વેષાં મદ

સ્વાચ્છંદ યોગી નામ અપી સર્વેષામ, બધા યોગીઓ છે એ યોગીઓ આત્મ પરમાત્મા સાથે પોતાની જાતને એક કરવા માટે થઈને સતત પ્રયત્નશીલ રહેતા હોય ને, યોગને સિદ્ધ કરતા હોય, એવા જેમણે યોગ સિદ્ધ કરી લીધો છે એવા, એની અંદર મદ

તે મારી અંદર ઈશ્વરની અંદર સમર્પિત થઈ જાય, પોતાની જાતને સોંપી દે મદગતે અંતરાત્માના, એ જો મારી અંદર અંતરાત્માથી જોડાઈ જાય તો શું કરશે? શ્રદ્ધાવાન ભજતે યો માં, અને એટલે પછી એ શ્રદ્ધાપૂર્વક નિરંતર મને ભજે છે. યોગી થયો, નિર્લેપ થયો, પણ નિર્લેપ થઈને જે કંઈ હું કરું છું તે તો આના માટે, ઈશ્વર માટે, પરમાત્મા માટે, મારી સામે જ છે. આ રહ્યો હું છું ને એ છે, એક જ છીએ. મારો અંતરાત્મા એની અંદર સમાયેલો છે. આ ભાવ જે વખતે ઉત્પન્ન થાય યોગીમાં પણ, ત્યારે એ પરમપદની પ્રાપ્તિ આપમેળે કરી લે છે જીવતો હોવા છતાં. સમે યુક્ત તમો મત, યોગીઓમાં તમ, યોગીઓમાં શ્રેષ્ઠ એવો યોગી બને યુક્ત તમ. તમ શબ્દ જે છે ને, એ તમ શબ્દ ક્યારે વપરાય છે? સુપરલેટિવ, આના કરતા આ સારું, એના કરતા આ સારું, અમુક સર્વશ્રેષ્ઠ. યોગીઓમાં સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ યોગી કોણ? તો કે પોતાની જાતને તો એણે યોગી બન્યો એટલે પોતાની જાત માટે, પોતાના શરીર માટે, પોતાની ઇન્દ્રિયો માટે, પોતાના મન માટે તો કંઈ કરતો જ નથી. એ તો સ્વાભાવિક છે, નહીં તો એ યોગ સુધી પહોંચી જ ના શક્યો હોય. પણ યોગી બન્યા પછી પણ ઈશ્વરની અંદર પોતાની જાતને સમર્પિત કરી દે, ઈશ્વર સાથેનું પોતાનું અભિન્નત્વ એ સંપૂર્ણ ભાવથી સહજ ભાવે અનુભૂતિ ગમ્ય બનાવી દે, પછી પોતે રહેતો જ નથી. પછી પોતે રહેતો જ નથી, હું છું એ ભાવ જ જતો રહ્યો. જો એમ થયું તો આજે યોગી થયો તે યોગી સર્વશ્રેષ્ઠ. યોગીનામ અપી સર્વેષામ, બધા યોગીઓમાં પણ મદગતેના અંતરાત્માના, અંતરાત્માને મારી અંદર ડૂબાડી દે. મદગત મારી અંદર રહેલો એનો અંતરાત્મા મારી અંદર જ હોય. હકીકત જ એ છે કે ઈશ્વર કે પરબ્રહ્મ કે પરમ ચૈતન્ય કે પરમ તેજ એ અને વ્યક્તિ બે અલગ નથી. આખું બ્રહ્માંડ જે છે તે એ જ છે. એની અનુભૂતિ કરવાની જે વાત છે એ એનો સીધો માર્ગ એ છે કે મને આ ઈશ્વર દેખાય છે સામે, હું મારી જાતને એને સોંપી દઉં છું, પછી હું કરું છું, હું જે કંઈ કરું છું તો તેની

પ્રેરણાથી કરું છું, તેનું કામ કરું છું, તેના માટે કરું છું, તેના વડે કરું છું, આ પ્રકારની પરિસ્થિતિ પેદા થાય તો, અને એ પરિસ્થિતિ કેવી રીતે પેદા થાય? શ્રદ્ધાવાન, પૂરેપૂરી શ્રદ્ધા સાથે. સંશય આત્મા વિનશ્યતિ, આગળ કહી દીધું છે. સંશય તો કોઈ રહે જ નહીં, શ્રદ્ધાવાન, શ્રદ્ધાપૂર્વક.

0: एक अर्जोरे चालू रखे तो ते युक्त तमो मतः ते युक्त जनोनी अंदर सर्वश्रेष्ठ योगी छे एम छठा अध्याय नो छेल्लो 47मो श्लोक आपणने कहे छे। तो ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे आत्मसंयम योगो नाम षष्ठोऽध्यायः। छठो अध्याय जेने आत्मसंयम योग तरीके ओळखाव्यो छे ते अहींया संपन्न थाय छे। पोताने बधी इंद्रियोने शममां लावी दईने आत्मसंयम करीने मनने केळवीने मनने एकाग्र बनावीने योग मार्गनुं अनुसरण करीने एक जन्मे सिद्ध न थाय तो बीजा जन्मे सिद्ध न थाय तो त्रीजा जन्मे एवी रीते जन्म जन्मांतरो सुधी आ प्रयत्न सतत चालू राखीने अने सरल मार्ग तरीके पोतानी जातने ईश्वरने समर्पित करी दईने जे योग सिद्ध थाय छे ते योग परम गतिने प्राप्त करनारो बने छे। अहींया અર્જુને વચ્ચે વચ્ચે પૂછેલા પ્રશ્નો છે ને એ સમજવા જેવા છે। દરેક માણસને આવા પ્રશ્નો થવા જોઈએ, એ પ્રશ્નો થયા, એ પ્રશ્નોનું સમાધાન પણ થયું, એ રીતે અહીંયા આપણે છઠ્ઠો અધ્યાય પૂરો કર્યો છે અને હવે પછીના આપણા સમયમાં આપણે સાતમા અધ્યાય તરફ આગળ વધવાના છીએ। અહીંયા આપણે છઠ્ઠો અધ્યાય સમાપ્ત કરીશું અને આજનું વ્યાખ્યાન પણ સમાપ્ત કરીશું। સાતમો અધ્યાય જે છે એ સાતમો અધ્યાય અગત્યનો એ રીતે છે કે સાતમા અધ્યાયની અંદર પણ માર્ગની વાત કરી છે અને આપણે એ હવે પછી જોવાના છીએ। સાતમા અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ કહ્યો છે, એટલે જ્ઞાન અને વિજ્ઞાનને સારી રીતે સમજવા માટે આપણે આ ચાલુ રાખવું જોઈશે। જે લોકો નિયમિત રીતે આ પ્રસારણને સાંભળે છે એ લોકોને મારી વિનંતી છે કે શક્ય હોય તો ભગવદ્ ગીતાને તમારી સાથે રાખજો અને મારી બીજી વિનંતી એ છે કે શક્ય હોય ત્યાં સુધી આ શ્રવણ નિયમિત રાખજો। આજે સાંભળ્યું વળી પાછું ક્યારેક સંભળાઈ ગયું એમ નહીં, પણ નિયમિત એની સાથે ચાલશો તો ભગવદ્ ગીતાને સમજવામાં વધારે સરળતા રહેશે। ભગવદ્ ગીતા હું સમજાવું છું તે પર્યાપ્ત છે એમ હું કદીય માનતો નથી। તમે આ જો સાંભળતા રહેતા હશો તો તમને પોતાને પણ કેટલાક પ્રશ્નો થતા રહેતા હશે। આ રેડિયો પરથી જે પ્રસારિત થાય છે એમાં તમને જે નંબર આપવામાં આવ્યા છે એના ઉપર તમે તમારો પ્રતિભાવ પ્રગટ કરી શકશો અને શક્ય હશે તો આપણે એ રીતે પણ વાતચીતમાં જોડાઈ શકીશું। તો આપ સૌને મારી શુભેચ્છાઓ છે કે ભગવદ્ ગીતાને સમજવાનો આપ પ્રયત્ન કરો, સતત આ શ્રવણ ચાલુ રાખો અને બને તો ગીતાને પોતાની સાથે રાખો તો આપણે એક આનંદપૂર્વક આ પ્રસારણને માણી શકીશું। અસ્તુ।
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માણતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન। આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં। આવી જ રીતે મળતા રહીશું, તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર।
2: બાલવાણી, બાળકોની વાતો, બાળકોની વિગતો, બાળકોને લગતું માર્ગદર્શન, હોય વાત બાળકોને કેળવવાની કે બાળકો સુધી પહોંચવાની, મારું તમારું અને આપણા સૌનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર હવે એક કદમ આગળ। સમગ્ર દેશની એકમાત્ર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર દ્વારા ભારતના ભાવિ ઘડવૈયાઓના ઘડતર માટે એક આગવી પહેલ। બાલવાણી, વાર્તાઓ, ગીતો, જરૂરી માહિતી અને માર્ગદર્શન, આ બધું જ ભારતના ભવિષ્ય માટે ખાસ તજજ્ઞો, બાળ સાહિત્યકારો અને સર્જકો સાથે બાળક માટે સીધો સંવાદ। વાતો સાંભળવાનું ભૂલ

0: तनई बालवाणी रेडियो पालनपुर पर मस्त रहो, व्यस्त रहो अने सांभळता रहो रेडियो पालनपुर।
1: नमस्कार मित्रों, आज आपणे बाळको अने दवाओ विषे चर्चा करीशुं। हुं छुं डॉक्टर चिराग जेतपरिया, ओम बाळको अने चामडी हॉस्पिटल मोरबी। आपणी સાથે છે બાળકોના ડોક્ટર સંદીપ મોરી, માસૂમ હોસ્પિટલ મોરબી। હવે સાહેબ, આપણે કઈ કઈ બીમારી હોય બાળકને, લાંબા ગાળાની બીમારી હોય તો આપણે દવા લખાવતા પહેલા ડોક્ટરને જાણ કરવી જોઈએ, જેથી ડોક્ટર આપણને અમુક દવા એવોઈડ કરે, અમુક દવા ના લખે। બાળકને કોઈ લાંબા સમયની કે કાયમી કે આનુવંશિક બીમારી તો ડોક્ટરને બતાવતા પહેલા જાણ કરવી જોઈએ, જેમ કે લીવરના રોગો, કિડનીના રોગો, જીસિક્સપીડી ડેફિશિયન્સી, કોઈ દવાની એલર્જી હોય તો ડોક્ટરને બતાવવા જોઈએ ત્યારે તરત જ પહેલાં જાણ કરવી જોઈએ। દવાઓનું રિએક્શન ક્યારે આવે છે અને રિએક્શન આવે ત્યારે કેવી રીતે ખવું પડે અને ત્યારે શું કરવું જોઈએ। આપણે રૂટિન બધા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં જોઈએ છીએ કે બધામાં નીચે લગભગ લખેલું જ હોય છે કે દવાનું રિએક્શન આવવું એ દર્દીની તાસીર ઉપર આધાર રાખે છે। એટલે દર્દીને અમુક દવાઓ માફક ના આવતું હોય, એની બોડી એને એડેપ્ટ ના કરી શકે અને એની બોડી એ દવાને પ્રતિકાર કરે ત્યારે દવાના રિએક્શન આવતા હોય છે। એ અમુક દવાઓમાં કોમન હોય છે, જનરલી એટલું બધું કોમન બી નથી। દરેક ડોક્ટરને વર્ષે 4-5 વાર આવા રિએક્શન જોવા મળતા હોય છે, એટલે 2-3 મહિને એવરેજ એકાદ દવાઓમાં કોઈ વાર ઇન્જેક્શનમાં રિએક્શન આવતા જોવા મળે છે। બીજું કે અમુક દવાઓ કોમન છે કે જેમાં રિએક્શન આવવું એ સામાન્ય છે, ભલે એમાં 1000-1 આવતા હોય, પણ પેનિસિલિન ગ્રુપની દવા છે કે જે એમોક્સિસિલિન છે તો એમાં ઘણીવાર ચાઠા થાય, ખંજવાળ આવે એવા રિએક્શન આવી શકે। બીજી દવા છે કે જે તાવની દવા છે, જેને નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ કહેવાય, તો આમાં પણ રિએક્શન આવી શકે, જેમાં પેરાસિટામોલ, આઇબુપ્રોફેન, મેફેનેમિક એસિડ આ બધામાં પણ રિએક્શન આવતા હોય છે। અને બીજી કોઈ પણ દવામાં રિએક્શન આવવાની શક્યતા હોય છે, પણ એ ઘણીવાર કોઈમાં લાખે એકવાર, કોઈમાં કરોડે એકવાર એવી શક્યતાઓ રહેલી જ હોય છે, જે દર્દીની તાસીર ઉપર વધારે આધાર રાખે છે। હવે ત્રીજું કે રિએક્શન ક્યારે ગણવું। હવે દવાનું રિએક્શન આવે તો દવા પાયા પછી એના પહેલા ડોઝમાં જ જનરલી આવી જાય, પહેલો ડોઝ આપ્યા પછી 1 કે 2 કલાકમાં, વધીને 4 કલાકમાં ચામડી ઉપર ચાઠા થાય, ખંજવાળ આવે, હોઠ ઉપર, આંખ ઉપર સોજા ચડી જાય, તો આ રિએક્શન ગણવું એ વધારે હિતાવહ છે અને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી, ફરીથી જા ડૉક્ટર પાસે જવું, રિએક્શનની દવા કરવી અને દવાઓ આ દવા બંધ કરીને બીજી દવા ચેન્જ કરવી જરૂરી હોય છે અને ભવિષ્યમાં પણ આ દવા બને ત્યાં સુધી એવોઇડ જ કરવી જોઈએ। હવે ઘણીવાર એવું થાય કે 3-4 દિવસ દવા લીધી અને પછી ચાંઠા નીકળ્યા, પછી ખંજવાળ આવે, તો એ ખરેખર દવાનું રિએક્શન હોતું નથી। એ ઘણીવાર બાળકોમાં થતો ઓખો, એટલે કે મીજલ્સ, ઓડી અથવા ઓડી જેવા બીજા કોઈ વાયરસના ઇન્ફેક્શન હોય છે, અને બીજું કોઈ વાર ડેન્ગ્યુ થયું હોય, અને કોઈ વાર આવા બીજા રેસિસ કે કોઈ ખાધું પીધું એના ચાંઠા પણ હોઈ શકે છે। ચોથું, ઘણીવાર એવી માન્યતા હોય કે ખોટી દવા આપી એટલે રિએક્શન આવ્યું, વધારે ડોઝ આપ્યો એટલે રિએક્શન આવ્યું, પણ હકીકતમાં એવું હોતું નથી। એ દવા અને રિએક્શન આખું અલગ જ છે। હવે કોઈ બીમારી આ નથી અને એની દવા આપી દીધી તો પણ એને રિએક્શન હારે કોઈ લેવા દેવા નથી। પછી રિએક્શન આવવું એ ઘણીવાર આપણે કંઈ ખાધું પીધું હોય, આપણે રૂટીન ના ખાતા હોય એવી કોઈ ચટણી અથવા કોઈ નોનવેજ ફૂડ ખાધું હોય તો એમાં પણ રિએક્શન આવવાની શક્યતા હોય છે, અને કોઈક વાર મધમાખી કે કોઈ ઇન્સેક્ટ બાઇટ થાય ત્યારે પણ આવી રીતે થોડી વારમાં 15 મિનિટ, 1/2 કલાક, 2 કલાકમાં આવી રીતે આંખો ઉપર સોજા આવવા, ખંજવાળ આવી, શરીર ઉપર ચાઠા નીકળવા એવું રિએક્શન સામાન્ય રીતે થતા હોય છે। દવાઓમાં જે રિએક્શન આવે છે, જે ટેબ્લેટ હોય છે, જે મોઢેથી લેવાની હોય છે, એ ધીમે ધીમે 1 કલાક, 2 કલાક, 4 કલાક એવી રીતે ધીમે ધીમે આવે છે, પણ જો ઇન્જેક્શન આપ્યું હોય અને રિએક્શન આવે તો એ જનરલી 5 મિનિટમાં પણ આવી શકે, 15 મિનિટમાં પણ આવી શકે અને 3-4 કલાકમાં પણ આવી શકે, પણ ઇન્જેક્શનનું રિએક્શન દવાના રિએક્શન કરતાં બહુ ફાસ્ટ હોય છે। એટલે જ્યારે કોઈ પણ વાર પહેલું ઇન્જેક્શન જ્યારે લેવાનું થાય ત્યારે દરેક ઇન્જેક્શન આપી અને હોસ્પિટલમાં 15 મિનિટથી 1/2 કલાક બેસવું એ ખૂબ જ જરૂરી હોય છે। તો જો રિએક્શન આવે તો સમયસર પકડાઈ જાય, સમયસર સારવાર થાય, દર્દી હેરાન નથી થવું પડતું અને મોટું જોખમ ટળી જાય છે।
2: હવે આપણે ઘણી વખત અમુક વાર માતા પિતાથી ભૂલથી ખોટી દવા પાઈ જતી હોય છે તો ત્યારે શું કરવું જોઈએ?
1: ઘણીવાર કોઈ પણ ઘરે પડેલી દવાઓ હોય અને રેગ્યુલર ડોઝમાં
3: ખોટી દવા એક વાર કે બે

0: કાંઈ નુકસાન થતું નથી, બરાબર. બીજા બાળકની દવા પડેલી હોય પણ એના રેગ્યુલર ડોઝ પ્રમાણે આપી હોય તોય કાંઈ થતું નથી. અને હોસ્પિટલેથી કોઈ વાર એક બીમારી હોય અને ઘણી વાર બીજી દવા ચાલતી હોય ને બીજી દવા અપાઈ ગઈ હોય તો પણ એમાં ખોટી દવાઓ, રેગ્યુલર ડોઝમાં કોઈ દવાઓ કોઈ નુકસાન કરતી નથી. ઘણી વાર કોઈ વાર આપણને ટીબી થયો હોય, ટીબીનું નિદાન બહુ જ અટપટું છે, જે ટીબીના ડોક્ટર પોતે હોય છે એના માટે એને જો ટીબી થાય ને તો એને પણ ઘણી વાર ટીબી નિદાન કરવામાં 3 મહિના 6 મહિના વર્ષ 2 વર્ષ નીકળી જાય ત્યારે ટીબી પકડાય, એટલું અઘરું હોય છે. તો કોઈ સંજોગોમાં ટીબીની દવા પણ 6 મહિના કોઈ ખોટે ખોટી પીધેલી હોય છે ને તોય પણ એનું કોઈ સિગ્નિફિકન્ટ નુકસાન થતું નથી. એટલે ખોટી દવાઓ અપાઈ ગઈ, રેગ્યુલર ડોઝમાં આપણી ડોક્ટરે લખેલી છે, આજે એન્ટીબાયોટિક લખી છે અને 2 દિવસ પછી ખબર પડે કે ડેન્ગ્યુ છે તો એમાં કોઈ નુકસાન થવાનું નથી. એટલે એ રેગ્યુલર રૂટીન ડોઝમાં એ દવા આપતી દવા આપી શકાય, આપી હોય તો કોઈ નુકસાન થવાનું નથી. ઘણીવાર આપણને એવું લાગે કે આ ચાઠા થયા છે મોઢામાં તો દવાને લીધે થાય છે, પણ અત્યારે વાયરલ ઇન્ફેક્શન બહુ કોમન છે. ચાઠા જનરલી કોઈ દવાથી નથી થતા મોઢામાં, એ મોટે ભાગે વાયરલ ઇન્ફેક્શનથી અથવા તો અમુક વિટામિનની ડેફિશિયન્સીથી થતા હોય છે. અને ખોટી દવાથી કોઈ રિએક્શન આવવું એવું તો બિલકુલ જરૂરી નથી.
1: ધારો કે ડોક્ટરે એમોક્સિસિલિન સિરપ આપેલી છે, તેનો ડોઝ 80 ml છે અને ભૂલથી માતા પિતાથી 80 ml સિરપને બદલે ડ્રોપ અપાઈ જાય છે તો શું કરવું?
0: જો દવાઓ તો બંને એક છે પણ કોન્સન્ટ્રેશન ફરી જાય છે. હવે જે સિરપમાં 5 ml હોય એ રૂટીન બીજા ડ્રોપ્સમાં જે હોય છે કોન્સન્ટ્રેશન 1 ml હોય છે. એટલે સિરપ કરતાં ડ્રોપ્સમાં કોન્સન્ટ્રેશન 5 ગણું હોય છે, કોઈમાં 10 ગણું હોય છે અને કોઈમાં સેમ પણ હોય છે. એટલે એના કોન્સન્ટ્રેશન હોય અને એમોક્સિસિલિન જેવા જેવી દવાઓ આપી હોય તો એમાં મોટે ભાગે કાંઈ નહીં થાય, બહુ બહુ તો 2-3 વાર લૂઝ સ્ટૂલ કરશે, ડાયરિયા થશે ને પછી કાંઈ નહીં થાય. પણ જો એની જગ્યાએ ઉધરસની કે શરદીની દવા આપી હોય તો એ આપણી ઓટોનોમિક નર્વસ સિસ્ટમને થોડુંક સ્ટિમ્યુલેટ કરશે, થોડુંક ફ્લશિંગ થશે, થોડા ધબકારા વધશે. તો એવા સંજોગોમાં હોસ્પિટલ આવી અને 6 કલાક 12 કલાક ઓબ્ઝર્વેશનમાં રહેવું જરૂરી હોય છે.
1: ઘણી વખત બાળક રમત રમતમાં ભૂલથી દાદા દાદીની બીપી કે ડાયાબિટીસની દવા પી જતું હોય છે તો ત્યારે શું કરવું જોઈએ?
0: અમુક બાળકો દવા પીવામાં બહુ ધાંધિયા કરે, જ્યારે અમુક બાળકો ઓછા હોય છે પણ દવા જ્યાંથી જડે ત્યાંથી મોઢામાં ટીકડી હોય કે સિરપ હોય કે ફટ કરતા ગટગટાય, તો એવા સંજોગોમાં દાદા દાદીની જે દવા ચાલતી હોય બચાવથી દૂર રાખવી. હવે કોઈ વાર પી ગયું છે બીપીની કે ડાયાબિટીસની દવા છે તો જો બીપીની દવા પી ગઈ હોય તો એમાં થોડું બીપી ઘટી જવાના ચાન્સ રહે, તરત હોસ્પિટલે આવવાનું અને કોઈને 6 કલાક 12 કલાક અને એવરેજ 24 કલાક જેવું ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે કે બીપી નથી ઘટી જતું અને ફ્રિકવન્ટલી બીપી મોનિટરિંગ કરવું પડે. જરૂર પડે બીપી ઘટે તો બીપીના ઇન્જેક્શન કે બાટલા ચડાવવો પડે એવી શક્યતા હોય છે. હવે જો ડાયાબિટીસની દવા પી જાય તો એમાં શુગર ઘટી જવાની શક્યતા હોય છે, તો આપણે એને ગ્લુકોઝનું પાણી કે ખવડાવ પીવડાવવાનું વધારે જોર રાખવું પડે છે, પણ એને પણ 24 કલાક એવરેજ ઓબ્ઝર્વેશનમાં રાખવું જોઈએ અને જરૂર પડે તો ઇન્જેક્શન બાટલા પણ કરવા પડે શુગર વધારે ઘટી જાય તો. હવે જે એન્ટીબાયોટિકના ઇન્જેક્શન હોય છે એના જનરલી કોર્સ હોય છે કે બાળક જ્યાં સુધી સારું થાય 48 કલાક લગભગ એસિમ્પ્ટોમેટિક થઈ જાય એને બધા ચિહ્નો બીમારીના જતા રહે ત્યાં સુધી ઇન્જેક્શન આપતા હોય છે, અને બાકીનો કોર્સ હોય એ ગોળીથી પૂરો કરવાનો હોય છે કે સિરપથી પૂરો કરવાનો હોય છે. ટોટલ એન્ટીબાયોટિકના એવરેજ 5-10 દિવસની વચ્ચે કોર્સ પૂરો કરવો જરૂરી હોય છે.
1: કઈ બીમારીમાં એક જ ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે?
0: અમુક બીમારી હોય કે 7-8 ઉલટી થઈ પણ બચ્ચું રમે છે અને ડિહાઇડ્રેશન નથી પણ મોઢેથી દવા કોઈ રહેતી નથી તો એવા સંજોગોમાં એક ઓન્ડાન્સેટ્રોન ઇન્જેક્શન આપી શકાય. બીજું કોઈ મધમાખી કરડી હોય કે સિરહ નીકળ્યું હોય અને વધારે પડતી ખંજવાળ આવતી હોય તો અને સોજા ચડ્યા હોય તો પણ એકાદ ઇન્જેક્શન અને પાછળથી ગોળી કરે તો ચાલી જાય. અને એક બીમારી છે કે જેમાં ગળામાં સોજો આવે, સ્વરપેટીમાં સોજો આવે, તો એ બીમારીમાં તમારે એક સ્ટીરોઇડનું ડેક્ઝોના નામનું ઇન્જેક્શન આપવાનું હોય છે જે એક જ ઇન્જેક્શનથી કામ ચાલી જતું હોય છે.
1: એન્ટીબાયોટિકના ઇન્જેક્શન લાંબા સમય સુધી આપવા પડે તેવી બીમારીઓ કઈ કઈ છે?
0: એન્ટીબાયોટિકની ઇન્જેક્શન લાંબા સમય સુધી આપવા પડે એમાં જે બીમારીઓ છે, એક છે મગજનો તાવ જેને મેનિન્જાઇટિસ કહીએ છીએ, જેને મગજમાં રસી કહીએ છીએ. બીજું કોઈ વાર હાડકામાં રસી થાય, કોઈ વાર સાંધામાં રસી થાય, કોઈ વાર પેટની અંદર ક્યાંય ગુમડું થાય, લીવરની અંદર ગુમડું થાય. આવી જે બીમારીઓ છે એમાં લાંબા સમય સુધી ઇન્જેક્શન કોઈમાં 14 દિવસ કોઈમાં 21 દિવસ જેવા આપવાના હોતા હોય છે. ટાઈફોઇડ જેવી બીમારીમાં 7-8 દિવસ કે 14 દિવસ સુધી પણ ઇન્જેક્શન આપવા પડે છે કોઈ કોઈ વાર. અને જો ન્યુમોનિયા બહુ

0: સિવિયર હોય, ભરાણી ખૂબ સિવિયર હોય, વધારે પડતી હોય અને પડખામાં રસી ભરાણ હોય, આવા સંજોગોમાં પણ 10 થી 14 દિવસ કે 21 દિવસ સુધી ઇન્જેક્ટેબલ એન્ટીબાયોટિક્સ આપવા પડતા હોય છે.
1: વિટામિન્સ વિશે તમારો શું અભિપ્રાય છે?
0: વિટામિન્સમાં બાળક જન્મે ત્યારે એક વિટામિન કે નું ઇન્જેક્શન આપવાનું હોય છે, જે ધાવણમાં ઓછું હોય છે, એટલે ફરજિયાત બધાને સરકારી અને પ્રાઇવેટ બધા સેટઅપમાં આપતા જ હોય છે. બીજું એક વિટામિન ડીના ડ્રોપ્સ હોય છે, જે 5-7 દિવસ પછી ચાલુ કરતા હોય અને પહેલા વર્ષમાં ડેફિશિયન્સી ના થાય એના માટે બધા જ બાળકોને આપવાનું હોતું હોય છે. ત્રીજું, આ વિટામિન ડી રોજ 400-400 ઇન્ટરનેશનલ યુનિટ આપવાના હોય છે ડેઈલી. અને હવે જે મળે છે બીજા, જે દાંતની મમરી માણસો કે છે, જેનું 1-5 ml સિરપ પણ આવે છે, અમુક ટેબ્લેટ ફોર્મમાં પણ આવે છે, એને દાંતારે કોઈ સંબંધ હોતું નથી, એમાં 60,000 ઇન્ટરનેશનલ યુનિટ આવે છે. એટલે એ જ્યારે વિટામિન ડીની ડેફિશિયન્સી હોય ત્યારે તમે 15-15 દિવસે એના 4 ડોઝ આપી શકો છો. અને કોઈ વાર તમને ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો 15 દિવસે મહિને દિવસે એવી રીતે હોય છે, સડન 3 દિવસ એવી રીતે ક્યારેય કરવા નથી, કારણ કે આ વિટામિન બોડીમાં સ્ટોર થાય છે, લીવરમાં સ્ટોર થાય છે, અને જો એનું લેવલ અમુક લેવલથી વધારે વધી જાય તો નુકસાન પણ કરી શકે છે. બીજું, જે વિટામિન એ છે, વિટામિન એ સરકાર દ્વારા 6 મહિનાથી 6 વર્ષની વચ્ચેના બાળકોને દર 6-6 મહિને 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. મોતીના દાણા જેવી એક ગોળી પણ આવે છે અને એક ચમચી પાય છે, જે ખાસ કરીને વેક્સિનેશન કરવા ગયા હોય ત્યારે પ્રિફરેબલી આપતા હોય છે, જે ખાસ કરીને લોઅર સોશિયો ઇકોનોમિકલ ક્લાસ હોય છે અને જરૂરી હોય છે, જે રૂટીન વેલ ટુ ડુ ફેમિલીના બાળકો છે અને જેનો સમતોલ આહાર છે એને ના આપો તો ચાલે, પણ આપો તો વધારે સારું, ના આપો તો પણ ચાલે. હવે છે આયરન, એટલે લોહ તત્વ, એ સૌથી અગત્યનું વિટામિન છે અને લગભગ 3 માંથી 1 બાળક અને 3 માંથી 1 સ્ત્રી આ હિમોગ્લોબિન એનું ઓછું જ હોય છે અને એ આયરન ડેફિશિયન્ટ હોય જ છે. ઘણીવાર 2 માંથી 1 બાળક એટલે લગભગ 50% બાળકો એનિમિક હોય છે, એટલે આયરન લેવું ખૂબ જ જરૂરી છે. એનો 2-3 મહિનાનો કોર્સ હોય છે, નહીં કે 2-3 દિવસ, નહીં કે 2-3 અઠવાડિયા. અને આ આયરન છે એ પ્રોફાઇલેક્ટિકલી જેને એનિમિયા નથી એને પણ આપી શકાય છે. તો સરકાર આ આયરન 6 મહિના પછી ઘણીવાર બાળકોને અઠવાડિયામાં 2 વાર એવી રીતે પણ આપે છે, જેનાથી સંડાસ કાળું આવે, કઠણ આવે, દાજી બોટ કાળા થતા હોય છે, પણ આ દવા આપો ત્યાં સુધી. આ પ્રિવેન્શન માટે હોય છે. અને બને તો આ આયરનની દવા છે એ ભૂખ્યા પેટે લેવાની, પછી 1/2 કલાક કે 45 મિનિટ પછી જમવાનું આપવાનું. હવે બાળક આયરનની દવા નથી પીતું, ઉલટી કરી નાખે છે, તો બંધ નથી કરવાની. 2-3-5 દિવસ ટ્રાય કરો એટલે ધીમે ધીમે રિટેન કરશે જ. છતાંય રિટેન ના કરે તો મોલિક્યુલ બદલો, આયરનનું ફોર્મ્યુલેશન બદલો, અને છતાંય ઉલટી કરે તો ઘણીવાર જમ્યા પછી 2 કલાકે પણ પાઈ શકાય છે. પણ આ આયરન દેવું ખૂબ જ જરૂરી હોય છે. હવે જે વિટામિન છે B12 અને ફોલિક એસિડ, જે ડેફિશિયન્સી કોમનલી વેજીટેરિયન ફૂડવાળા હોય વ્યક્તિઓ એમાં જોવા મળે છે, તો એ ઘણીવાર મહિને B12ની ગોળી આપી શકાય છે. અને ખાસ કરીને જ્યારે મોઢામાં ચાંદા પડે ત્યારે B12 ફોલિક એસિડની સિરપ કે ગોળી આપી શકાય છે. પણ સિરપ કરતાં ગોળીઓમાં એનું કોન્સન્ટ્રેશન ઘણું વધારે હોય છે, તો ગોળીઓ મહિને આપો તો પણ ચાલે, ગોળીઓ 2-3 દિવસ આપો તો પણ ચાલે, અને સિરપ હોય તો તમારે જે બોટલ હોય એનો કોર્સ પૂરો કરવો જોઈએ. બીજું, જે એક મલ્ટીવિટામિનની સિરપ છે, મલ્ટીવિટામિનની સિરપ ડૉક્ટર જો તમને પ્રિસ્ક્રાઇબ કરે તો જ આપવાની થતી હોય છે. ઘણીવાર ભૂખ લાગવા માટે પણ ડૉક્ટર આ ટોનિક આપતા હોય છે, પણ એ ફરજિયાત હોતી નથી. જો તમને ડેફિશિયન્સી લાગે અને ખાસ કરીને તમારું બાળક દુબળું હોય, તમારું બાળક કુપોષિત હોય, તો એને દેવી જરૂરી હોય છે. કેલ્શિયમની સિરપ હોય એ ખાસ કરીને જે અધૂરા મહિના બાળકો જન્મેલા છે એને 2-3 મહિના સપ્લિમેન્ટ તરીકે આપવું જોઈએ. બાકી જેને વિટામિન ડીની ડેફિશિયન્સી હોય એમાં પણ અપાય છે. અને જે બચ્ચાઓ ગાયના દૂધ ઉપર હોય એમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે, તો એને કાં તો ફોર્મ્યુલેશન ચેન્જ કરવું જોઈએ, કાં કેલ્શિયમની સિરપ આપવી જોઈએ. બાકી કેલ્શિયમનું એઝ સચ રૂટીન આયરન લોહ તત્વ જેવું કોઈ ઇન્ડિકેશન હોતું નથી. હવે છે એક ઝીંક. ઝીંકની દવા એ જનરલી ડાયરિયામાં વપરાય છે. વારે વારે ઝાડા થતા હોય, વારે વારે શરદી ઉધરસ થતા હોય, તો એમાં થોડીક રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઇમ્યુન બુસ્ટઅપ કરે છે, એના માટે હોય છે. તો આ થઈ બધા વિટામિન અને સપ્લિમેન્ટ વિશેની ચર્ચા.
1: દવા આપતી વખતે પ્રેમ ભર્યો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખવો. દવા એટલે માત્ર બોટલમાં જ નહીં, પરંતુ તમારો પ્રેમ ભર્યો સ્પર્શ પણ બાળક માટે દવા જ છે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

મારો એક પડોશી છે, જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજી એઆર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો, એટલે કે સામુદાયિક રેડિયો સ્ટેશન પરનો આ કાર્યક્રમ. શ્રોતા મિત્રો, ભાષા સાહિત્યની વાત હોય અને સમુદાયની વાત હોય ત્યારે ઉત્તર ગુજરાતની મહદ અંશે કહેવાતી આ તળપદી ભાષાના સાહિત્યની સાથે સાથે ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓને પણ હું આપ સમક્ષ લઈ આવું છું. ક્યારેક અનુવાદ ગુજરાતીમાં થયો હોય અને એવા ઉત્તમ સાહિત્યને પણ જો મારી સમક્ષ રજૂ કરવામાં આવે ને, તો હું વહેલામાં વહેલી તકે તમારા સુધી મારા સ્વરમાં પહોંચાડવાની કોશિશ કરું છું. મેં આપ સૌને સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત બોરસલ્લીની પાનખર, આ સુંદર મજાની નવલકથા આ સ્ટેશન પરથી પ્રસારિત કરી અને મારા અવાજમાં આપ સૌએ અને મુગ્ધ મને માણી છે. ખૂબ જ સુંદર પ્રતિભાવો આપ સૌના સાંપડ્યા અને એટલે જ એવા સુંદર મજાના સામાજિક સાહિત્યકાર હું તો કહીશ કે સમાજના અનુભવ, લાગણી અને સંબંધોને વણીને જેમને શબ્દોમાં નિરૂપ્યા છે એવા સુધામૂર્તિની બીજી નવલકથા ડોલર વહુ, કે જેનો પણ ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો છે, એને હવેથી આપ સૌ સમક્ષ રેડિયો પાલનપુરના માધ્યમથી પ્રસ્તુત કરીશ. આજે આપણે શરૂઆત કરીએ છીએ આ સુંદર મજાની નવલકથા, પરંતુ હવે સમય થયો છે ગીતનો. ગીતના વિરામ બાદ હું ફરી પાછો આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો બાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સ્કોલર બહુ સુધામૂર્તિ લિખિત અને જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથાને તમે માણશો મારા એટલે કે આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર. સુધામૂર્તિએ જેને અર્પણ કરી છે જયશ્રી દેશપાંડેને. તેઓએ લખ્યું છે, દેશ છોડે 25 વર્ષના વહાણા વાઈ ગયા હોવા છતાં દેશની માટીની મહેક દરેક શ્વાસમાં ટકાવીને ડોલર વહુ બની નથી તેવી મારી વહાલી બહેન જયશ્રી દેશપાંડેને આ નવલકથા અર્પણ કરું છું. સુંદર મજાની આ અર્પણ પ્રસ્તુતિ બાદ સુધામૂર્તિએ આ પુસ્તકના આમુખમાં કેટલીક વાતો લખી છે, એ પણ આપણે સૌએ માણવી જોઈએ. મારી કન્નડ ભાષાની નવલકથા ડોલર વહુ તેના ગુજરાતી સંસ્કરણને આજે રજૂ કરતા મને અનેરો આનંદ થાય છે. આ રચનાનો અનુવાદ હિન્દી, અંગ્રેજી, મરાઠી, મલયાલમ, તમિલ તથા તેલુગુમાં થઈ ચૂક્યો છે અને જી ટીવી પર ડોલર વહુ નામે એક શૃંખલા પણ પ્રસારિત થયેલ છે. આજે તો મૈસૂર યુનિવર્સિટીમાં બીએ, બીએસસી અને બીકોમના અભ્યાસક્રમમાં તે પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પણ પ્રાપ્ત કરી ચૂકી છે અને 8 જેટલી આવૃત્તિઓ અત્યાર સુધીમાં તેની બહાર પડી છે. આ કથાની વિષયવસ્તુ સમકાલીન હોવાના કારણે ખૂબ લોકચાહના પામી છે. હજુ પણ એમને આમુખમાં ઘણી વાતો લખી છે, પણ એ હું કહીશ આ ગીતના વિરામ બાદ. મારી સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

0: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं। तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
1: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: सुधा मूर्ति आमुख में लिखे छे, आ नवलकथा नु गुजराती में प्रकाशन करवा माटे हूँ श्री चिंतन शेठ नी ऋणी छु। गुजराती में तेनो अनुवाद करनार श्रीमती सुधा मेहता नी पण हूँ आभारी छु। तेमणे मारी रचना ना मूल तत्व ने गुजराती रंगों में ढाळी छे। वाचक मित्रों, छेवटे तो तमेज मारा कामना न्यायकर्ता छो, साथे साथे तमेज मारा प्रेरणा स्त्रोत पण छो। तमारा विना मारू लेखक तरीके कशु अस्तित्व न होई शके। सुधा मूर्ति, बेंगलोर, ऑक्टोबर 2004। सुंदर मजाना आ आमुख में सुधा मूर्ति साहजिकताथी पोतानी वात ने रजू करी छे। अने सुधा निखिल मेहता के जेओ आ पुस्तक ने गुजराती में आपणा सौ माटे लई आव्या छे, तेमणे पण पोतानी अनुभूति लखी छे। अने एमां तेमणे लख्युं छे, श्रीमती सुधा मूर्तिनुं नाम ज पहेला सांभळ्युं हतुं अने थोड़ा छूटा छवाया लखाणो वांच्या हता। डॉलर वहुनो अनुवाद करवानी आ तक मळी त्यारे ज जाण्युं કે તેઓ આપણામાંના એક હોવા છતાં કેટલા વિશિષ્ટ છે। આ મૂળ કન્નડ ભાષામાં લખાયેલ નવલકથામાંના અનુભવોને વાંચીને ગુજરાતના લોકો પણ આ જ રીતે એને જોશે। હા હો, આ તો અનુભવ જાણે અમારા જ પેલા એક ભાઈ કે બહેનને થયેલો અનુભવ છે એમ માનશે। અનુવાદકની અનુભૂતિ આ પુસ્તકમાં લખી છે, એટલે કે સુધા નિખિલ મહેતાએ। આપણે સાંભળી રહ્યા છીએ ડોલર વહુ સુધા મૂર્તિની નવલકથાની શરૂઆત, અને હું આરજે આર મારા સ્વરમાં આપ સૌ સમક્ષ દરરોજ આ નવલકથાના અંશો સાથે ઉપસ્થિત થઈશ। લેખક લખે છે કે પોતાના અનુભવોને સામાજિક સ્તરથી જોવા, નિરીક્ષણ, પરીક્ષણ અને વિશ્લેષણની વિધિઓમાંથી પસાર કરવા, અને પછી તે બધાને માનવતાપૂર્ણ રીતે સાંકળીને તેનું સુંદર રસપ્રદ નિરૂપણ કરવું, તે ખૂબ જ ક્રિએટિવિટી માંગી લે ને તેવું કાર્ય છે। સુધાબહેને એવી સરસ રીતે તે પાર પાડ્યું છે। ડોલર વહુની વાતો અને અનુભવો વગેરે સુંદર જ નથી, પણ જાણવા અને સમજવા લાયક છે, તેમાંથી શીખી લેવા જેવી તે બાબત છે। સરળ ભાષા, સમકાલીન પરિસ્થિતિનું યોગ્ય નિરૂપણ તથા માનવતાપૂર્ણ અભિગમ એ ડોલર વહુના આ મુખ્ય લક્ષણો છે। આર આર શેઠની કંપનીના શ્રી ચિંતનભાઈએ અનુવાદની આ તક લેખિકા એવા સુધા મૂર્તિના અનુમોદનથી સુધા નિખિલ મહેતાને આપી, તેઓના તે અત્યંત આભારી છે, અને વાચકો પણ ડોલર વહુને આવકારશે તેવી અપેક્ષા સાથે આ પુસ્તક છપાયું હતું। અને આજે મને પણ અપેક્ષા છે એક આરજે તરીકે ને તમારી સમક્ષ ગુજરાતી ભાષાના સુંદર મજાના અનુવાદિત પુસ્તકો અને સાહિત્યને લઈ આવવા માટે મને પણ જે ઈજન જોઈએ ને એ મળી રહે છે, એટલે આ સુંદર મજાનું પુસ્તક હું આપ સૌ સમક્ષ રજૂ કરી રહ્યો છું। આ પુસ્તકને રજૂ કરવાની પ્રેરણા મને આપી હતી એ શ્રીમતી વર્ષાબેન અનિકેત ઠાકરે। તેઓ લાઇબ્રેરિયન છે અને આપણા એટલે કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળના પુસ્તકાલયના લાઇબ્રેરિયન તરીકે તેમણે આ પુસ્તકને મને સજેસ્ટ કર્યું હતું, એટલે હું પણ મારી અનુભૂતિ મુજબ તેમનો આભાર વ્યક્ત કરું છું। અને હવે આ ગીતના વિરામ બાદ આપણે શરૂ કરીશું પ્રકરણ 1।

પ્રકરણ 1. પ્લેટફોર્મ પર ઊભો ઊભો શ્યામ ખૂબ અધીરો થઈ ગયો. અમદાવાદથી મુંબઈ જતા ગુજરાત મેલનું ક્યાંય નામો નિશાન ન હતું અને તેનો ભાઈ ગિરીશ પણ ક્યાંય દેખાતો ન હતો. હું તમારા માટે કોઈ મેગેઝિન લઈ આવું, એક જ મિનિટ, કહીને ગિરીશ ક્યાંક અલોપ થઈ ગયો હતો. અને એ વાતને 1/2 કલાક તો થઈ ગયો હતો. તમે સાંભળી રહ્યા છો ડોલર વવ નવલકથા, જેના લેખક છે સુધા મૂર્તિ અને જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અને તમે સાંભળી રહ્યા છો આરજી એઆરના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર. ખૂબ જ અકળાઈને એણે પોતાની કાંડા ઘડિયાળ તરફ જોયું. હાશ, છેવટે પ્લેટફોર્મ પર ટ્રેન ધીમે ધીમે પ્રવેશ તો કર્યો. તેના મનને જરા રાહત થઈ. જોકે ચિંતાઓ તો કંઈ ટળી ન ગઈ. વલસાડ વિશે તેણે સાંભળ્યું તો હતું, પણ કદી ત્યાં ગયો ન હતો. કેવું હશે વલસાડ, શી ખબર. સુંદર મજાની આ પરિભાવના સંકલ્પના એના મનમાં છે અને એ નવી જગ્યાએ જઈ રહ્યો છે. ત્યારે આ વ્યક્તિને કેવા અનુભવ થશે એ વાત પણ આપણે માણીશું, પરંતુ આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આમ તો આ પ્રવાસ માટે તેને ઉત્સાહ નહોતો, તેમ નહીં, પણ તે સાથે સાથે થોડો ભયભીત પણ હતો. જાણે પોતાના માતા પિતાનું ઘર છોડીને કોઈ નવોઢા પતિ સાથે પહેલીવાર ઘર માંડવા જતી હોય તેમ શ્યામનું મન આળું થઈ ગયું. અમદાવાદની બહાર એણે કદી પગ મૂક્યો જ નહોતો, સિવાય કે નાના નાના પ્રવાસોમાં તેણે કપડવંજ, મહેસાણા અને ગાંધીનગર જોયા હતા. અને આજે પોતે છેક વલસાડ ખાતે નોકરીએ ચડી જવા માટે અહીં ઊભો છે. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ, અને મારા સ્વરમાં એટલે કે આરજે યારના સ્વરમાં તમે સાંભળી રહ્યા છો. પહેલી જ નોકરી હોકે, એટલે કેવી રીતે તેને ના પાડી શકાય? જ્યારે આવી સારી નોકરી મળે, રાષ્ટ્રીયકૃત બેંકમાં ટેકનિકલ ઓફિસરની, જેવી તેવી નહીં તો તે પકડી જ લેવી જોઈએ ને. પછી ભલે ને અજાણ્યા વલસાડ જેવા સ્થળે તેના માટે રહેવા જવું પડે. ક્યાંકથી ગિરીશ આવી ચડે અને શ્યામના વિચારો ઘેર વિખેર થઈ ગયા. અરે મોટા ભાઈ, જુઓ ટ્રેન તો આવી ગઈ ને, શું આમ તમે ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા? હે, લાવો હું તમારો સામાન ઉચકી લઉં. વિચારોમાં તો ક્યાં ખોવાઈ ગયો હતો, પણ માણસ પોતાની જાતને જ્યારે નવા સ્થળ ઉપર લઈ જાય છે, નવા સંબંધોની વાત, નવી વસ્તુઓ સાથેનો મેળાપ અને વાતાવરણ, અહેસાસ, આ ઝાડ પાંદડા અને જમીનનો રંગ પણ બદલાતો હોય છે. લોકો કહે કે એડજસ્ટ તો થઈ જવાય, આવા જ કંઈક વિચારો આ શ્યામના મનમાં પણ હતા, ખરું ને? પરંતુ આ બધી જ વાતો ધીમે ધીમે ક્યાં સુધી પહોંચશે એ તો આપણને આગળ જ ખબર પડે.

માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે 90.4 મેગાહર્ટઝ પર, રેડિયો પાલનપુર પર. ગીતને પેલે પાર હું ફરી પાછો આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: जानते हैं कुवैत जैसे देश की जीडीपी से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से।
1: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: गिरीश पण खरेखर आखो वखत आगो ने पाछो અહીં તહીં ફર્યા જ કરે, જાણે પોતે મધમાખી ન હોય, ક્યાંય સ્થિર રહે જ નહીં ને। પોતાની જગ્યા મળી જતા શ્યામ વ્યવસ્થિત ગોઠવાઈ ગયો। થોડી વારમાં ટ્રેને ગતિ પકડી અને ગિરીશ ઘણો પાછળ રહી ગયો। તમે સાંભળી રહ્યા છો સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર બહુ નવલકથા, રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJR ના સ્વરમાં। ભગવાન જાણે આ વર્ષે કેવો વરસાદ આવશે। ગયે વર્ષે જ તો એટલો ભારે વરસાદ હતો કે ઉકાઈ ડેમનું તળાવ ભરાઈ ગયું, એટલું જ નહીં ઉભરાઈએ પણ ગયું હતું। યાદ છે એક સજ્જન બોલ્યા, અરે કાકા ગયા વર્ષની વાત ક્યાં કરો છો, તેને આગલા વર્ષે તો ગયા વર્ષથી એ વધુ વરસાદ નહોતો આવ્યો। એ ને શું મુશળધાર વરસાદ, એ ને કાંડાધાર હતી, વાત જ મૂકી દો, ખરેખર એ જોવા જેવી હતી। અમારે ત્યાંની જાંજરીના ધોધના પાણી તો ખાંગા થયા, ને વળી તેની તાકાત તમે જોઈ હોય, ઘોડાપુર જ જોઈ લ્યો, જાણે આહ શું અદ્ભુત દ્રશ્ય હતું, સાચે જ અતિ સુંદર। બીજા સજ્જન તો જાણે કવિતામાં જ ખોવાઈ ગયા। જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે આ બધાની વાતો કંઈક અદ્ભુત હોય છે, અને આવો જ લાવો શ્યામ પણ માની રહ્યો। આજને આગળ વધારીશ, પરંતુ આ ગીતના વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

श्रोता मित्रों, डॉलर वहु सुधा मूर्ति समाज सेविका साहित्यकार सुंदर मानवीय संबंधों ने आम निरूपण करे। कन्नड़ ने तेलुगु भाषा के तमिल भाषा में अनुवादित थेली आ नवलकथा गुजराती में पण आपणे एटली ज आत्मसात करनारी लागे अने आपणा जेवी ज लागी रही छे। खरुं ने, तमारे आ नवलकथानो आगळनो भाग ए माणवा माटे आ पछीना एपिसोडमां मारी साथे जोडावुं पड़शे। પરંતુ ત્યાં સુધી તમે મને પ્રતિભાવો મોકલી શકો છો 90.4 મેગાહર્ટઝ પર, અને એ પ્રતિભાવ મોકલવા માટે તમારે 95-12-96-88 પર મારો સંપર્ક કરવાનો રહેશે। શ્રોતા મિત્રો, આ સાથે તમે અમારી સાથે જોડાઈ શકો છો ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક પર, અને ઈમેલ થકી radiopalanpur@gmail.com પર। અને તમે જો પોતાના એન્ડ્રોઇડ ફોનમાં અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી કે આઈફોનમાં આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેશો, તો ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં અમારી સાથે સંપર્ક અને જોડાણ કરી શકશો। ફરી મળીશું, ત્યાં સુધી અલવિદા દોસ્તો, નવી વાત અને આ વાર્તાના અનુસંધાન સાથે। આરજે યાર ફરી મળશે ચોક્કસથી। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો।

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આપણે વાત કરતા હતા ગુજરાતના અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે. આગળ આપણે વાત કરીએ અસાઈટ ઠાકર વિશે. અસાઈટ ઠાકર કે જેમણે ભવાઈને દેશ વિદેશમાં આટલું પ્રસિદ્ધ કર્યું છે અને ગુજરાતની ઓળખ બની છે આ ભવાઈ. હવે આપણે વાત કરવાના છીએ સંત પ્રાણનાથ વિશે. પ્રણામી સંપ્રદાયનું આજે તો ગુજરાતમાં બહુ વર્ચસ્વ નથી, પરંતુ એક સમયે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બહુ મોટો વર્ગ હતો. બુંદેલખંડના રાજા છત્રસાલથી માંડી ગાંધીજી માતા પુત્રીબાઈ સુધી અનેક લોકો તેના અનુયાયી હતા. આ પ્રણામી સંપ્રદાયના પ્રણેતા તે સંત પ્રાણનાથ. દિવાન પદું ઠુકરાવીને સંત બનેલા. બધા ધર્મોમાં સારા તત્વોને સ્વીકારીને તેમણે સાંપ્રદાયિક સદભાવનો ઉપદેશ આપ્યો, જેને કારણે તે નિષ્કલંક બુદ્ધ તરીકે ઓળખાયા. પ્રાણનાથનું મૂળ નામ મહારાજ કેશવલાલ ઠક્કર હતું. તેમનો જન્મ 6 સપ્ટેમ્બર 1618 રોજ જામનગરમાં થયેલો. એમના પિતા કેશવલાલ જામનગર રાજ્યના દિવાન હતા. કેશવલાલને અનુક્રમે શ્યામલ, ગોવર્ધન, હરવંશ, મહારાજ અને ઉદ્ધવ એમ 5 પુત્રો હતા. મહારાજના લગ્ન બાળ વયે જ બાઈજુરાજ નામની એક કન્યા સાથે થઈ ગયેલા. મહારાજના સંન્યાસ ગ્રહણ કર્યા બાદ બારજુબાઈ તેમની સાથે જ ગયેલા અને કાર્યમાં સાથ આપેલો. 12 વર્ષની ઉંમરે મહારાજે નિજાનંદ સંપ્રદાયના સ્વામી દેવચંદ્રના પ્રવચનથી પ્રભાવિત થઈ અને નિજ નામ મંત્ર ગ્રહણ કરેલો. ત્યાર પછી તેમના મોટાભાઈ ગોવર્ધનનું અકાળે અવસાન થતાં મહારાજની આ વૈરાગ્યની ભાવના વધારે બળવંત થઈ. મહારાજને ગાંગજી નામના એક ગુરુભાઈ હતા. આ ગાંગજીના ભાઈ ખેતાભાઈ વેપાર માટે બગદાદ ગયેલા, પરંતુ ત્યાં તેમની સંપત્તિ લૂંટી લેવામાં આવી અને સુલતાને તેમણે કેદ કરેલા. સ્વામી દેવચંદ્રએ ખેતાભાઈને સ્વદેશ પાછા લાવવા માટેનું કામ મહારાજને સોંપ્યું. કેવી રીતે પાર પાડ્યો મહારાજે આ કામ જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

સમય આરબ દેશો સાથે બધો વ્યવહાર જળમાર્ગે થતો. મહેરાજ જામનગરથી સિંધના નગર અઠા પર પહોંચ્યા. ત્યાંથી કોગ, મસ્કત, અબ્બાસ બંદર, બસરા થઈને બગદાદ પહોંચ્યા. 40 દિવસની આ યાત્રામાં તેમણે અનેક લોકોને મળવાનું થયું. તેમની સાથે વિચાર વિનિમય કર્યા. 4.5 વર્ષ સુધી મહેરાજ અરબસ્તાનમાં રહ્યા. ઇરાકની સુલતાનને મળીને ખેતાભાઈને સંપત્તિ પાછી મેળવી, સાથે સાથે નિજાનંદ સંપ્રદાયનો પ્રચાર પણ કર્યો. પોતાના પ્રવચનોમાં ઇસ્લામ ધર્મ સંબંધિત મુદ્દાઓને પણ આવરી લીધા. તેમણે લોકોના મત સ્વીકાર્યા. મહેરાજ સ્વદેશ પાછા ફરતા થોડા જ સમયમાં તેમના પિતાનું અવસાન થયું. પિતા જામનગર ઉપરાંત ધોરણના પણ દિવાન હતા. હવે તેમને ધોરણના દિવાન પદની મહેરાજની નિમણૂક કરવામાં આવી. ધોરણનું દિવાન પદ સંભાળ્યા બાદ થોડા સમયમાં ગુરુ દેવચંદ્રજી બીમાર થયા. મહેરાજને જામનગર બોલાવ્યા અને મહેરાજે ધોરણનું દિવાન પદ છોડી જામનગર આવ્યા. જામનગર આવ્યા બાદ કેવું રહ્યું મહેરાજનું જીવન? જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે.

0: पहले कोई विदेश से आता था तो वहाँ के इंफ्रास्ट्रक्चर का गुणगान करता रहता था, पर अब हमारे अपने देश के अटल सेतु देखिए, सुदर्शन सेतु, चिनाब रेल ब्रिज, बोगीबील पुल, अटल टनल देखिए, पंबन समुद्री पुल देखिए, ऐसा लगेगा मंजिल भी पास है और सफर भी है सुहाना।
1: 21वीं सदी का भारत आधुनिक इंफ्रास्ट्रक्चर के जिस नए युग में प्रवेश कर रहा है वो अभूतपूर्व है, अकल्पनीय है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: आगे शु थयु वैराद्ना जीवन में चलो जानिए। ईस्वीसन 1655 गुरुदेव चंद्र नो अवसान थयु। निजानंद संप्रदाय नी गादी नो भार महाराज ऊपर आवी पड्यो। एटलो ज नहीं, जामनगर ना राजाए तेमने आग्रह करीने राज्यना दीवान पद नी जवाबदारी सौंपी। दीवान पद तो तेमने स्वीकार्यु, परंतु संप्रदाय नी गादी पर गुरुपत्र बिहारी जी ने बेसाड़ी तेमनो मार्गदर्शन करता रहे। खेताबाई ने संपत्ति पाछी मेळवामां महाराजे मदद करेली, परंतु आ संपत्ति ज तेमना माटे आपत्ति रूप बनी। तेमना सगा संबंधीओए आक्षेप कर्यो कि आ संपत्तिमांथी घणी घणी महाराजे पोतानी पासे राखी छे। આ પ્રકારનો આક્ષેપ કરવામાં એક ગુરુપુત્ર બિહારી પણ હતો। આ સમયગાળામાં મહારાજે પોતાના ગુરુની વરસી ઉપર એક મેળાનું આયોજન કર્યું અને તેનો હેતુ અનુયાયીઓને એકત્રિત કરી ધર્મ સંદેશ આપવાનો હતો। વિરોધીઓએ આ અંગે દુર્પ્રચાર કર્યો કે રાજ્યના ખર્ચે આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને તેના દ્વારા રાજાને હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કાનના કાચા રાજાએ વાત માની અને મહારાજને દિવાન પદેથી હટાવીને જેલમાં કેદ કર્યા। જેલમાં મહારાજે શ્રીરાસ ગ્રંથની રચના કરી ત્યારે તેમની સાથે નાનોભાઈ ઉદ્ધવ પણ બંદીવાન હતો। મહારાજ જે બોલતા નાનોભાઈ જેલની દિવાલ પર એ લખી લેતો, ત્યાર પછી કાગળ ઉપર ઉતારીને ગ્રંથ તૈયાર થયો। જોકે પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ અને મહારાજની માફી માગી અને તેમને મુક્ત કર્યા। આગળ મહારાજના જીવનમાં કયા વાંકવળાંક આવે છે જાણીએ નાનકડા વિરામ બાદ। ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે।
3: Yeah.

પોતાની સાથે જે વ્યવહાર થયો તેનાથી મહારાજને બહુ દુઃખ થયું. રાજનીતિ પરથી તેમનું મન ઉઠી ગયું. ત્યારબાદ જૂનાગઢ રહેવા આવી ગયા. તારત મંત્રની દીક્ષા લીધી અને ઈસવીસન 1664થી રાજકાજને તિલાંજલિ આપી દીધી. 1668માં મહારાજે ફરી આરબ દેશોની યાત્રાએ જવું પડ્યું. વાત એમ હતી કે આરબ ચાંચિયાઓએ દીવ બંદર ઉપર આક્રમણ કરીને કેટલાક ભારતીયોનું અપહરણ કર્યું. એમાં એક મહારાજની પત્ની પણ હતા. આ લોકોને છોડાવવા માટે મહારાજે આરબ દેશની વાટ પકડી. 3 વર્ષ સુધી ત્યાં પટક્યા પણ પત્નીનો પત્તો ન લાગ્યો અને અન્યને છોડાવી સ્વદેશ પાછા આવ્યા. આરબ દેશોમાં મહારાજની સારી અને ખરાબ બંને બાબતોનો અનુભવ થયો. ઇસ્લામનો એકેશ્વરવાદ ગમ્યો પણ એમની સંકુચિતતા એમને ન ગમી. ગુરુદેવચંદ્રનું સપનું હતું કે બધા ધર્મોમાંથી સારા તત્વો લઈ એક એવો ધર્મ સ્થાપવો કે જે બધાને સ્વીકાર્ય હોય. આ હેતુથી મહારાજે ઈસવીસન 1671માં જામનગરની લાંબી યાત્રા કાઢી પોરબંદર, પાટણ, માંડવી, ભોજનગર અને સિંધના ઠઠ્ઠાનગર સુધી ગયા. ત્યાં તેમણે કબીરપંથી માર્ગમાં ચિંતામણી સાથે ધર્મ ચર્ચા કરી. તેમના વિચારોથી પ્રભાવિત થઈ ચિંતામણી તેમના શિષ્ય બન્યા. આગળ મહારાજે શું કર્યું અને શું થયું એમના જીવનમાં જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: लगभग पूरे जर्मनी की जनसंख्या के बराबर तो सिर्फ किसान क्रेडिट कार्ड दे चुकी है भारत सरकार 8 करोड़ किसानों को। तभी तो किसान कहता है कि बीज से बाजार तक देश उनके साथ है।
1: हमारा छोटा किसान बाजार से महंगे ब्याज पर ऋण लेने के लिए मजबूर था। हमने ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: પોરબંદરના શેઠ લાલદાસ તેમના શિષ્ય બન્યા. કઠાના ઘર છોડી સુરત આવી ગયા. સુરતમાં અનુયાયીઓએ તેમનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો અને તેમને પ્રાણનાથની ઉપાધિ આપી. ત્યારથી લોકો તેમને પ્રાણનાથ તરીકે ઓળખવા લાગ્યા. પ્રાણનાથે હવે ઉત્તર ભારત તરફ પ્રયાણ કર્યું. પ્રાણનાથ આધ્યાત્મિક સ્વાયત્તાની સાથે સાથે રાજનીતિક સ્વતંત્રતા પર પણ પ્રબળ સમર્થક હતા. આ સમયે દિલ્હીમાં ઔરંગઝેબનું શાસન હતું. તેમની કટ્ટરતાની હદ એ વટાવી ચૂક્યા હતા અને તેમણે બોધપાઠ આપવા ગયેલા પ્રાણનાથે દિલ્હીની વાટ પકડી. દિલ્હી તો કેટલાય દિવસ સુધી રહ્યા, પરંતુ ઔરંગઝેબ સાથે મુલાકાત ના થઈ. આખરે પોતાના શિષ્યોને કામ સોંપી હરિદ્વાર ભરાયેલા કુંભ મેળામાં તેઓ ચાલ્યા ગયા. ત્યાં નિજાનંદ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કર્યું અને દિલ્હી પાછા આવ્યા. પ્રાણનાથે કુરાનના વાસ્તવિક રહસ્યો ઉપર પ્રકાશ પાડતો ગ્રંથ સનંદ ગ્રંથ લખ્યો. એક મુસલમાન શિષ્ય દ્વારા તેમણે આ ગ્રંથ બાદશાહને મોકલાવ્યો, પરંતુ હિન્દીમાં હોવાથી બાદશાહે કોઈ મહત્વ ના આપ્યું. આથી પ્રાણનાથે તે ગ્રંથ કરાચીમાં લખી ફરી મોકલ્યો, પણ તેનોય કોઈ પ્રતિભાવ ન મળ્યો. ત્યારબાદ પ્રાણનાથના શિષ્યોએ મસ્જિદ પાસે સનંદ ગ્રંથ ગાવા લાગ્યો. આથી મુલ્લા તેમને બાદશાહ પાસે લઈ ગયા. બાદશાહે તેમને નજર કેદ કર્યા. આ ઘટનાથી પ્રાણનાથ બહુ દુઃખી થયા અને ઔરંગઝેબના સુધારવાની આશા છોડી દીધી. આગળ શું કર્યું પ્રાણનાથે ઔરંગઝેબને સુધારવા માટે, જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

0: पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है। सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
1: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: औरंगजेब ने धर्मादता साथे हिंदू राजाओं ने संगठित करवा प्राणनाथे आमेर सांगा ने उदयपुर अने मंदसौराना राजाओं ने मुलाकात ली थी। ईस्वीसन 1683 में छत्रसाल बुंदेला ने मळ्या। बुंदेलखंडनी राजधानी पन्नामां विजयदशमीना दिवसे तेमणे शत्रुओना दमन माटे शक्तिना प्रतीक स्वरूप तलवार भेट आपी। ત્યાર પછી તેમણે છત્રસાલને 4 ચિત્રો ભેટમાં આપ્યા। તેઓ પોતે સારા ચિત્રકાર હતા। ચિત્રો આપ્યા પછી તેમણે છત્રસાલને કહ્યું, તમારા ઘોડાને જેટલી ધરતી માથે દોડાવશો એટલી ધરતીમાંથી હીરા નીકળશે। તેમની આજ્ઞા મુજબ છત્રસાલ પોતાના પાણી પંથા ઘોડા ઉપર આરૂઢ થયા અને ઘોડાને કુંડાળે નાખ્યો અને 12 ગાઉના પરીખ જેટલું વર્તુળ રચ્યું। ત્યારબાદ છત્રસાલને કામ કરાવ્યું। સાચે જ પન્નાની ખાણમાંથી હીરા નીકળ્યા જે હમણાં સુધી નીકળતા હતા। આ પ્રસંગે પ્રાણનાથે વાણી ઉચ્ચારેલી, તુમ તે પ્રગટ પઈ સોલ દિન દિન જગ પ્રતાપ અતિ હોય, સેવા કાજ સાથ ફલ ધીરા ઉગલે વસુધા તબ બહુ હીરા। પ્રાણનાથની પ્રેરણાથી છત્રસાલ ઔરંગઝેબ સામે જંગે ચડ્યા। તેમણે ઔરંગઝેબને પરાજય આપી માળવા અને બુંદેલગઢને સ્વતંત્ર કર્યા। પ્રાણનાથ ત્યાર પછી 5 વર્ષ સુધી પન્નામાં રહ્યા। આ દરમિયાન પન્નામાં તેમણે પદ્માવતીપુરીની સ્થાપના કરી। ઈસવીસન 1687માં રામનવમીના દિવસે તેમણે પોતાના અનુયાયીઓ સાથે ચિત્રકૂટ તરફ પ્રયાણ કર્યું। શું કરી ચિત્રકૂટમાં પ્રાણનાથે, જાણીએ નાનકડા વિરામ બાદ। ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર।

કનોજના સુપ્રસિદ્ધ કવિ ભૂખણ પણ પ્રાણનાથના શિષ્ય હતા. ઔરંગઝેબનું હૃદય પરિવર્તન કરાવવા તેમણે મળવા દિલ્હી ગયેલા, પરંતુ બાદશાહે ભરભર દરબારમાં તેમનું અપમાન કર્યું. ભૂખણે દેહાદંડની સજાની પરવાહ કર્યા વગર ઔરંગઝેબને ઉભે ઉભે સળગી જાય તેવી કવિતા સંભળાવી. ઔરંગઝેબ સામે પ્રાણનાથનો જંગ તેમના કટ્ટરવાદ પૂરતો જ હતો, બાકી તેમનો આદર્શ સર્વધર્મ સંભાવનો હતો. આ તમામ ધર્મના લોકો તેમના અનુયાયી હતા. 19મી સદીમાં મુંબઈ સરકારના ગેઝેટિયરોમાં લખવામાં આવેલું છે કે પ્રણામી સંપ્રદાયમાં કુરાન, ઉપનિષદો, પુરાણો અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો સમન્વય છે. આ સમન્વયવાદી સંપ્રદાયમાં શ્રમજીવી મુસલમાનો ઉપરાંત કાછિયા, ઘાંચી, દરજી, મોદી, વણકર, ખત્રી, ચૂડગર, કળબી અને સુથાર જેવા કારીગરોનો પણ સમાવેશ થાય છે. પ્રાણનાથે પુરાણ અને કુરાણ એ બંને એક જ છે એમ સમજી પછાત ગણાતી જ્ઞાતિઓમાં પોતાના સંપ્રદાયને ઊંચું સ્થાન આપ્યું. આ કારણસર કેટલાય બીજમાર્ગી, કબીરપંથી અને પિરાણાપંથીઓને પ્રણામી સંપ્રદાયમાં ભણ્યા. ગુજરાતનો આ સંપ્રદાય સારો એવો આવકાર પામેલો. ગાંધીજીના માતા પુતળીબાઈ એ પ્રણામી સંપ્રદાયના હોવાથી તેમના કારણે જ ગાંધીજી ઉપર સંપ્રદાયની થોડી અસર હતી. અને આ પંથ અંગે તેમણે કહેલું કે આ એક એવો સમાવેશક સંપ્રદાય છે કે જે હિન્દુ અને મુસલમાન બંનેના ઉત્તમ તત્વોને એક કરવા પ્રયત્ન કરે છે. જોકે પ્રાણનાથે ભારતવાસીઓ અને હિન્દુવાસીઓ એક જ હોવાનું ગૌરવ ક્યારેય જતું નથી કર્યું. આગળ એમણે શું કહ્યું અને શું લખ્યું જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

0: चीन का हांजोउ शहर जानते हैं आप? वहीं पर हमने रचा था इतिहास जब 2022 के एशियन गेम्स में हमने 107 मेडल्स जीते थे, क्योंकि पीछे थी हमारे 1045 खेलो इंडिया सेंटर्स की ट्रेनिंग, कंडीशनिंग कोचेस, डाइटिशियंस और फिजियोस की पूरी फौज। तभी तो पैरालंपिक में भी हमने रिकॉर्ड 29 पदक जीते और हॉकी, बैडमिंटन, एथलेटिक्स, वुमेन क्रिकेट, बॉक्सिंग, चेस सभी मैदानों में तिरंगा फहराया।
1: एक खिलाड़ी दुनिया के किसी कोने में हाथ में तिरंगा लेकर के दौड़ता है, सारे हिंदुस्तान में ऊर्जा भर देता है, सारे हिंदुस्तान में चेतना भर देता है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: अपने बात करता था कि प्रणामी संप्रदाय न स्थापक संत प्राणनाथ जी। संत प्राणनाथ जी ભારતવાસી અને હિન્દુ હોવાનું ગૌરવ ક્યારે જતું નથી કરેલું। એમણે કિરંતનમાં લખેલું છે કે ત્રિલોક મેં ઉત્તમ ખંડ ભારત કો તામે ઉત્તમ હિન્દુ ધર્મ। પ્રાણનાથે મૂર્તિ પૂજાનો નિષેધ કરેલો। પોતાની હયાતીમાં તેમણે મૂર્તિ પૂજાને ક્યારેય મહત્વ નથી આપ્યું। પોતાની ગાદીની બંને બાજુ એક ટીપાઈ રાખતા, તેમાં એક તરફ પુરાણની નકલ તો બીજી તરફ કુરાનની નકલ રહેતી। તારતમ સાગર એ પ્રણામી સંપ્રદાયનો ગીતા જેવો પવિત્ર ગ્રંથ છે। આ ગ્રંથની મંદિરોમાં પૂજા કરે છે। તેમાં પ્રાણનાથે લખેલા અનેક ભાષામાં ભજન છે। તારતમ સાગર ઉપરાંત પ્રાણનાથે કલશ, વેદાંત વાણી, આખરી કીર્તન, વડા સિંગાર, છોટા સિંગાર, મારમત સાગર નામના ગ્રંથો લખેલા છે। ઇન્દ્રાવતીમાં પણ પ્રાણનાથના ગુજરાતી ભજનો સંગ્રહાયેલા છે। શ્રી કૃષ્ણ લીલા વર્ણવતો રાસ ગ્રંથ પણ તેમણે લખ્યો છે। કલશ ગ્રંથમાં તેમણે પાખંડીઓના મતનું ખંડન કર્યું છે। પ્રાણનાથે અંતિમ દિવસો પન્નામાં વિતાવ્યા। ઈસવીસન 1694માં તેમનું અવસાન થયું। આજે મારી આ વાતને અહીંયા જ પૂર્ણ કરું છું અને આવતા એપિસોડમાં આપણે વાત કરવાના છીએ સુંદરજી સોદાગર વિશે। કોણ હતા સુંદરજી સોદાગર અને કેવી રીતે તેમણે ગુજરાતની અંદર એક પ્રસિદ્ધ ખ્યાતિ મેળવી, કેવી રીતે તેમણે ગુજરાતને આટલું વિખ્યાત બનાવ્યું, આવતા એપિસોડમાં આપણે એમના વિશે વાત કરીશું અને વાત કરીશું બીજા એવા ઘણા અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે કે જેમણે કદાચ અત્યારની પેઢી ભૂલી ગઈ છે, પરંતુ ગુજરાત એમને હંમેશા યાદ કરશે, ગુજરાતના હૃદયમાં એ ધબકતા જ રહેશે। સારજી પ્રિયંકા ઓન રેડિયો 90.4 FM, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલે પણ 90.4 FM।

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
2: ઘર ઘર

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: બાલવાણી, વાર્તાઓ, ગીતો, જરૂરી માહિતી અને માર્ગદર્શન, આ બધું જ ભારતના ભવિષ્ય માટે ખાસ તજજ્ઞો, બાળ સાહિત્યકારો અને સર્જકો સાથે બાળક માટે સીધો સંવાદ. તો સાંભળવાનું ભૂલતા નહીં બાલવાણી રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: નમસ્કાર મિત્રો, આજે આપણે બાળકો અને દવાઓ વિશે ચર્ચા કરીશું. હું છું ડોક્ટર ચિરાગ જેતપરિયા, હું બાળકો અને ચામડી હોસ્પિટલ મોરબી. આપણી સાથે છે બાળકોના ડોક્ટર સંદીપ મોરી, માસૂમ હોસ્પિટલ મોરબી.
2: હવે સાહેબ, આપણે કઈ કઈ બીમારી હોય બાળકને, લાંબા ગાળાની બીમારી હોય, તો આપણે દવા લખાવતા પહેલા ડોક્ટરને જાણ કરવી જોઈએ, જેથી ડોક્ટર આપણને અમુક દવા એવોઈડ કરે, અમુક દવા ના લખે.
1: બાળકને કોઈ લાંબા સમયની કે કાયમી કે આનુવંશિક બીમારી, તો ડોક્ટરને બતાવતા પહેલા જાણ કરવી જોઈએ. જેમ કે લીવરના રોગો, કિડનીના રોગો, જેસિક્સપીડી ડેફિશિયન્સી, કોઈ દવાની એલર્જી હોય, તો ડોક્ટરને બતાવવા જઈએ ત્યારે તરત જ પહેલાં જાણ કરવી જોઈએ. દવાઓનું રિએક્શન ક્યારે આવે છે અને રિએક્શન આવે ત્યારે કેવી રીતે ખવું પડે અને ત્યારે શું કરવું જોઈએ.
2: આપણે રૂટિન બધા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં જોઈએ છીએ કે બધામાં નીચે લગભગ લખેલું જ હોય છે કે દવાનું રિએક્શન આવવું એ દર્દીની તાસીર ઉપર આધાર રાખે છે. એટલે દર્દીને અમુક દવાઓ માફક ના આવતું હોય, એની બોડી એને એડેપ્ટ ના કરી શકે અને એની બોડી એ દવાને પ્રતિકાર કરે, ત્યારે દવાના રિએક્શન આવતા હોય છે. એ અમુક દવાઓમાં કોમન હોય છે, જનરલી એટલું બધું કોમન બી નથી. દરેક ડોક્ટરને વર્ષે 4-5 વાર આવા રિએક્શન જોવા મળતા હોય છે. એટલે 2-3 મહિને એવરેજ એકાદ દવાઓમાં કોઈ વાર ઇન્જેક્શનમાં રિએક્શન આવતા જોવા મળે છે. બીજું કે અમુક દવાઓ કોમન છે કે જેમાં રિએક્શન આવવું એ સામાન્ય છે, ભલે એમાં 1000-1 આવતા હોય. પણ પેનિસિલિન ગ્રુપની દવા છે કે જે એમોક્સિસિલિન છે, તો એમાં ઘણી વાર ચાઠા થાય, ખંજવાળ આવે એવા રિએક્શન આવી શકે. બીજી દવા છે કે જે તાવની દવા છે, જેને નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ કહેવાય, તો આમાં પણ રિએક્શન આવી શકે, જેમાં પેરાસિટામોલ, આઇબુપ્રોફેન, મેફેનેમિક એસિડ આ બધામાં પણ રિએક્શન આવતા હોય છે. અને બીજી કોઈ પણ દવામાં રિએક્શન આવવાની શક્યતા હોય છે, પણ એ ઘણીવાર કોઈમાં લાખે એક વાર, કોઈમાં કરોડે એક વાર એવી શક્યતાઓ રહેલી જ હોય છે, જે દર્દીની તાસીર ઉપર વધારે આધાર રાખે છે. હવે ત્રીજું કે રિએક્શન ક્યારે ગણવું. હવે દવાનું રિએક્શન આવે તો દવા પાયા પછી એના પહેલા ડોઝમાં જ જનરલી આવી જાય. પહેલો ડોઝ આપ્યા પછી 1 કે 2 કલાકમાં, વધીને 4 કલાકમાં ચામડી ઉપર ચાંઠા થાય, ખંજવાળ આવે, હોઠ ઉપર, આંખ ઉપર સોજા ચડી જાય, તો આ રિએક્શન ગણવું એ વધારે હિતાવહ છે અને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી, ફરીથી જા ડૉક્ટર પાસે જવું, રિએક્શનની દવા કરવી અને દવાઓ આ દવા બંધ કરીને બીજી દવા ચેન્જ કરવી જરૂરી હોય છે અને ભવિષ્યમાં પણ આ દવા બને ત્યાં સુધી એવોઇડ જ કરવી જોઈએ. હવે ઘણીવાર એવું થાય કે 3-4 દિવસ દવા લીધી અને પછી ચાંઠા નીકળ્યા, પછી ખંજવાળ આવે, તો એ ખરેખર દવાનું રિએક્શન હોતું નથી. એ ઘણીવાર બાળકોમાં થતો ઓખો, એટલે કે મીજલ્સ, ઓડી અથવા ઓડી જેવા બીજા કોઈ વાયરસના ઇન્ફેક્શન હોય છે, અને બીજું કોઈ વાર ડેન્ગ્યુ થયું હોય, અને કોઈ વાર એવા બીજા રેસિસ કે કોઈ ખાધું પીધું એના ચાંઠા પણ હોઈ શકે છે. ચોથું, ઘણીવાર એવી માન્યતા હોય કે ખોટી દવા આપી એટલે રિએક્શન આવ્યું, વધારે ડોઝ આપ્યો એટલે રિએક્શન આવ્યું, પણ હકીકતમાં એવું હોતું નથી. એ દવા અને રિએક્શન આખું અલગ જ છે. હવે કોઈ બીમારી આ નથી અને એની દવા આપી દીધી તો પણ એને રિએક્શન હારે કોઈ લેવા દેવાનું. પછી રિએક્શન આવવું એ ઘણીવાર આપણે કંઈ ખાધું પીધું હોય, આપણે રૂટીન ના ખાતા હોય એવી કોઈ ચટણી અથવા કોઈ નોનવેજ ફૂડ ખાધું હોય, તો એમાં પણ રિએક્શન આવવાની શક્યતા હોય છે. અને કોઈક વાર મધમાખી કે કોઈ ઇન્સેક્ટ બાઇટ થાય ત્યારે પણ આવી રીતે થોડી વારમાં 15 મિનિટ, 1/2 કલાક, 2 કલાકમાં આવી રીતે આંખો ઉપર સોજા આવવા, ખંજવાળ આવી, શરીર ઉપર ચાંઠા નીકળવા, એવું રિએક્શન સામાન્ય રીતે થતા હોય છે. દવાઓમાં જે રિએક્શન આવે છે, જે ટેબ્લેટ હોય છે, જે મોઢેથી લેવાની હોય છે, એ ધીમે ધીમે 1 કલાક, 2 કલાક, 4 કલાક એવી રીતે ધીમે ધીમે આવે છે. પણ જો ઇન્જેક્શન આપ્યું હોય અને રિએક્શન આવે તો એ જનરલી 5 મિનિટમાં પણ આવી શકે, 15 મિનિટમાં પણ આવી શકે અને 3-4 કલાકમાં પણ આવી શકે. પણ ઇન્જેક્શનનું રિએક્શન દવાના રિએક્શન કરતાં બહુ ફાસ્ટ હોય છે. એટલે જ્યારે કોઈ પણ વાર પહેલું ઇન્જેક્શન જ્યારે લેવાનું થાય ત્યારે દરેક ઇન્જેક્શન આપી અને હોસ્પિટલમાં 15 મિનિટથી 1/2 કલાક બેસવું એ ખૂબ જ જરૂરી હોય છે. તો જો રિએક્શન આવે તો સમયસર પકડાઈ જાય, સમયસર સારવાર થાય, દર્દી હેરાન નથી થવું પડતું અને મોટું

0: ફાટી જાય છે. હવે આપણે ઘણી વખત અમુક વાર માતા પિતાથી ભૂલથી ખોટી દવા પાઈ જતી હોય છે, તો ત્યારે શું કરવું જોઈએ? ઘણી વાર કોઈ પણ ઘરે પડેલી દવાઓ હોય અને રેગ્યુલર ડોઝમાં ખોટી દવા એક વાર કે બે વાર અપાઈ જાય તો એમાં કાંઈ નુકસાન થતું નથી, બરાબર? બીજા બાળકની દવા પડેલી હોય પણ એના રેગ્યુલર ડોઝ પ્રમાણે આપી હોય તોય કાંઈ થતું નથી. અને હોસ્પિટલેથી કોઈ વાર એક બીમારી હોય અને ઘણી વાર બીજી દવા ચાલતી હોય ને બીજી દવા અપાઈ ગઈ હોય તો પણ એમાં ખોટી દવાઓ રેગ્યુલર ડોઝમાં કોઈ દવાઓ કોઈ નુકસાન કરતી નથી. ઘણી વાર કોઈ વાર આપણને ટીબી થયો હોય, ટીબીનું નિદાન બહુ જ અટપટું છે, જે ટીબીના ડોક્ટર પોતે હોય છે એના માટે એને જો ટીબી થાય ને તો એને પણ ઘણી વાર ટીબી નિદાન કરવામાં 3 મહિના 6 મહિના વર્ષ 2 વર્ષ નીકળી જાય ત્યારે ટીબી પકડાય, એટલું અઘરું હોય છે. તો કોઈ સંજોગોમાં ટીબીની દવા પણ 6 મહિના કોઈ ખોટે ખોટી પીધેલી હોય છે ને તોય પણ એનું કોઈ સિગ્નિફિકન્ટ નુકસાન થતું નથી. એટલે ખોટી દવાઓ અપાઈ ગઈ, રેગ્યુલર ડોઝમાં આપણી ડોક્ટરે લખેલી છે, આજે એન્ટીબાયોટિક લખી છે અને 2 દિવસ પછી ખબર પડે કે ડેન્ગ્યુ છે, તો એમાં કોઈ નુકસાન થવાનું નથી. એટલે એ રેગ્યુલર રૂટીન ડોઝમાં એ દવા આપતી દવા આપી શકાય, આપી હોય તો કોઈ નુકસાન થવાનું નથી. ઘણીવાર આપણને એવું લાગે કે આ ચાઠા થયા છે મોઢામાં તો દવાને લીધે થાય છે, પણ અત્યારે વાયરલ ઇન્ફેક્શન બહુ કોમન છે. ચાઠા જનરલી કોઈ દવાથી નથી થતા મોઢામાં, તે મોટે ભાગે વાયરલ ઇન્ફેક્શનથી અથવા તો અમુક વિટામિનની ડેફિશિયન્સીથી થતા હોય છે. અને ખોટી દવાથી કોઈ રિએક્શન આવવું એવું તો બિલકુલ જરૂરી નથી.
1: ધારો કે ડોક્ટરે એમોક્સિસિલિન સિરપ આપેલી છે, તેનો ડોઝ 80 ml છે અને ભૂલથી માતા પિતાથી 80 ml સિરપને બદલે ડ્રોપ અપાઈ જાય છે, તો શું કરવું?
0: જો દવાઓ તો બંને એક છે પણ કોન્સન્ટ્રેશન ફરી જાય છે. હવે જે સિરપમાં 5 ml હોય એ રૂટીન બીજા ડ્રોપ્સમાં જે હોય છે કોન્સન્ટ્રેશન 1 ml હોય છે, એટલે સિરપ કરતાં ડ્રોપ્સમાં કોન્સન્ટ્રેશન 5 ગણું હોય છે, કોઈમાં 10 ગણું હોય છે અને કોઈમાં સેમ પણ હોય છે. એટલે એના કોન્સન્ટ્રેશન હોય અને એમોક્સિસિલિન જેવા જેવી દવાઓ આપી હોય તો એમાં મોટે ભાગે કાંઈ નહીં થાય, બહુ તો 2-3 વાર લૂઝ સ્ટૂલ કરશે, ડાયરિયા થશે ને પછી કાંઈ નહીં થાય. પણ જો એની જગ્યાએ ઉધરસની કે શરદીની દવા આપી હોય તો એ આપણી ઓટોનોમિક નર્વસ સિસ્ટમને થોડુંક સ્ટિમ્યુલેટ કરશે, થોડુંક ફ્લશિંગ થશે, થોડા ધબકારા વધશે, તો એવા સંજોગોમાં હોસ્પિટલ આવી અને 6 કલાક 12 કલાક ઓબ્ઝર્વેશનમાં રહેવું જરૂરી હોય છે.
1: ઘણી વખત બાળક રમત રમતમાં ભૂલથી દાદા દાદીની બીપી કે ડાયાબિટીસની દવા પી જતું હોય છે, તો ત્યારે શું કરવું જોઈએ?
0: અમુક બાળકો દવા પીવામાં બહુ ધાંધિયા કરે, જ્યારે અમુક બાળકો ઓછા હોય છે પણ દવા જ્યાંથી જડે ત્યાંથી મોઢામાં ટીકડી હોય કે સિરપ હોય કે ફટ કરતા ગટગટાય, તો એવા સંજોગોમાં દાદા દાદીની જે દવા ચાલતી હોય બચાવથી દૂર રાખવી. હવે કોઈ વાર પી ગયું છે બીપીની કે ડાયાબિટીસની દવા છે, તો જો બીપીની દવા પી ગઈ હોય તો એમાં થોડું બીપી ઘટી જવાના ચાન્સ રહે, તરત હોસ્પિટલે આવવાનું અને કોઈને 6 કલાક 12 કલાક અને એવરેજ 24 કલાક જેવું ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે કે બીપી નથી ઘટી જતું, અને ફ્રિકવન્ટલી બીપી મોનિટરિંગ કરવું પડે. જરૂર પડે બીપી ઘટે તો બીપીના ઇન્જેક્શન કે બાટલા ચડાવવો પડે એવી શક્યતા હોય છે. હવે જો ડાયાબિટીસની દવા પી જાય તો એમાં શુગર ઘટી જવાની શક્યતા હોય છે, તો આપણે એને ગ્લુકોઝનું પાણી કે ખવડાવવા પીવડાવવાનું વધારે જોર રાખવું પડે છે, પણ એને પણ 24 કલાક એવરેજ ઓબ્ઝર્વેશનમાં રાખવું જોઈએ, અને જરૂર પડે તો ઇન્જેક્શન બાદના પણ કરવા પડે શુગર વધારે ઘટી જાય તો. હવે જે એન્ટીબાયોટિકના ઇન્જેક્શન હોય છે એના જનરલી કોર્સ હોય છે, કે બાળક જ્યાં સુધી સારું થાય 48 કલાક લગભગ એસિમ્પ્ટોમેટિક થઈ જાય, એને બધા ચિહ્નો બીમારીના જતા રહે ત્યાં સુધી ઇન્જેક્શન આપતા હોય છે, અને બાકીનો કોર્સ હોય એ ગોળીથી પૂરો કરવાનો હોય છે કે સિરપથી પૂરો કરવાનો હોય છે. ટોટલ એન્ટીબાયોટિકના એવરેજ 5-10 દિવસની વચ્ચે કોર્સ પૂરો કરવો જરૂરી હોય છે.
1: કઈ બીમારીમાં એક જ ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે?
0: અમુક બીમારી હોય કે 7-8 ઉલટી થઈ પણ બચ્ચું રમે છે અને ડિહાઈડ્રેશન નથી પણ મોઢેથી દવા કોઈ રહેતી નથી, તો એવા સંજોગોમાં એક ઓન્ડાન્સેટ્રોન ઇન્જેક્શન આપી શકાય. બીજું, કોઈ મધમાખી કરડી હોય કે સિરહ નીકળ્યું હોય અને વધારે પડતી ખંજવાળ આવતી હોય તો અને સોજા ચડ્યા હોય તો પણ એકાદ ઇન્જેક્શન અને પાછળથી ગોળી કરે તો ચાલી જાય. અને એક બીમારી છે કે જેમાં ગળામાં સોજો આવે, સ્વરપેટીમાં સોજો આવે, તો એ બીમારીમાં તમારે એક સ્ટીરોઇડનું ડેક્ઝોના નામનું ઇન્જેક્શન આપવાનું હોય છે, જે એક જ ઇન્જેક્શનથી કામ ચાલી જતું હોય છે.
1: એન્ટીબાયોટિકના ઇન્જેક્શન લાંબા સમય સુધી આપવા પડે તેવી બીમારીઓ કઈ કઈ છે?
0: એન્ટીબાયોટિકની ઇન્જેક્શન લાંબા સમય સુધી આપવા પડે એમાં જે બીમારીઓ છે, એક છે મગજનો તાવ, જેને મેનિન્જાઇટિસ કહીએ છીએ, જેને મગજમાં રસી કહીએ છીએ. બીજું, કોઈ વાર હાડકામાં રસી થાય, કોઈ વાર સાંધામાં રસી થાય, કોઈ વાર પેટની અંદર ક્યાંય ગુમડું થાય, લીવરની અંદર ગુમડું,

0: આવી જે બીમારીઓ છે એમાં લાંબા સમય સુધી ઇન્જેક્શન કોઈમાં 14 દિવસ કોઈમાં 21 દિવસ જેવા આપવાના હોતા હોય છે. ટાઇફોઇડ જેવી બીમારીમાં 7-8 દિવસ કે 14 દિવસ સુધી પણ ઇન્જેક્શન આપવા પડે છે કોઈ કોઈ વાર. અને જો ન્યુમોનિયા બહુ સિવિયર હોય, ભરાણી ખૂબ સિવિયર હોય, વધારે પડતી હોય અને પડખામાં રસી ભરાણ હોય, આવા સંજોગોમાં પણ 10-14 દિવસ કે 21 દિવસ સુધી ઇન્જેક્ટેબલ એન્ટીબાયોટિક્સ આપવા પડતા હોય છે.
1: વિટામિન્સ વિશે તમારો શું અભિપ્રાય છે?
0: વિટામિન્સમાં બાળક જન્મે ત્યારે એક વિટામિન કેનું ઇન્જેક્શન આપવાનું હોય છે, જે ધાવણમાં ઓછું હોય છે, એટલે ફરજિયાત બધાને સરકારી અને પ્રાઇવેટ બધા સેટઅપમાં આપતા જ હોય છે. બીજું એક વિટામિન ડીના ડ્રોપ્સ હોય છે, જે 5-7 દિવસ પછી ચાલુ કરતા હોય અને પહેલાં વર્ષમાં ડેફિશિયન્સી ના થાય એના માટે બધા જ બાળકોને આપવાનું હોતું હોય છે. ત્રીજું, આ વિટામિન ડી રોજ 400-400 ઇન્ટરનેશનલ યુનિટ આપવાના હોય છે ડેઈલી. અને હવે જે મળે છે બીજા, જે દાંતની મમરી માણસો કહે છે, જેનું એક 5 ml સિરપ પણ આવે છે, અમુક ટેબ્લેટ ફોર્મમાં પણ આવે છે, એને દાંતારે કોઈ સંબંધ હોતું નથી, એમાં 60,000 ઇન્ટરનેશનલ યુનિટ આવે છે. એટલે એ જ્યારે વિટામિન ડીની ડેફિશિયન્સી હોય ત્યારે તમે 15-15 દિવસે એના 4 ડોઝ આપી શકો છો. અને કોઈ વાર તમને ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો 15 દિવસે મહિને દિવસે એવી રીતે હોય છે, સડન 3 દિવસ એવી રીતે ક્યારેય કરવા નથી, કારણ કે આ વિટામિન બોડીમાં સ્ટોર થાય છે, લીવરમાં સ્ટોર થાય છે, અને જો એનું લેવલ અમુક લેવલથી વધારે વધી જાય તો નુકસાન પણ કરી શકે છે. બીજું, જે વિટામિન એ છે, વિટામિન એ સરકાર દ્વારા 6 મહિનાથી 6 વર્ષની વચ્ચેના બાળકોને દર 6-6 મહિને 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. મોતીના દાણા જેવી એક ગોળી પણ આવે છે અને એક ચમચી પાય છે, જે ખાસ કરીને વેક્સિનેશન કરવા ગયા હોય ત્યારે પ્રિફરેબલી આપતા હોય છે, જે ખાસ કરીને લોઅર સોશિયો ઇકોનોમિકલ ક્લાસ હોય છે અને જરૂરી હોય છે, જે રૂટીન વેલ ટુ ડુ ફેમિલીના બાળકો છે અને જેનો સમતોલ આહાર છે એને ના આપો તો ચાલે, પણ આપો તો વધારે સારું, ના આપો તો પણ ચાલે. હવે છે આયરન, એટલે લોહ તત્વ, એ સૌથી અગત્યનું વિટામિન છે અને લગભગ 3 માંથી 1 બાળક અને 3 માંથી 1 સ્ત્રી, આ હિમોગ્લોબિન એનું ઓછું જ હોય છે અને એ આયરન ડેફિશિયન્ટ હોય જ છે. ઘણીવાર 2 માંથી 1 બાળક એટલે લગભગ 50% બાળકો એનિમિક હોય છે, એટલે આયરન લેવું ખૂબ જ જરૂરી છે. એનો 2-3 મહિનાનો કોર્સ હોય છે, નહીં કે 2-3 દિવસ, નહીં કે 2-3 અઠવાડિયા. અને આ આયરન છે એ પ્રોફાઇલેક્ટિકલી, જેને એનિમિયા નથી એને પણ આપી શકાય છે. તો સરકાર આ આયરન 6 મહિના પછી ઘણીવાર બાળકોને અઠવાડિયામાં 2 વાર એવી રીતે પણ આપે છે, જેનાથી સંડાસ કાળું આવે, કઠણ આવે, દાજી બોટ કાળા થતા હોય છે, પણ આ દવા આપો ત્યાં સુધી. આ પ્રિવેન્શન માટે હોય છે. અને બને તો આ આયરનની દવા છે એ ભૂખ્યા પેટે લેવાની, પછી 1/2 કલાક કે 45 મિનિટ પછી જમવાનું આપવાનું. હવે બાળક આયરનની દવા નથી પીતું, ઉલટી કરી નાખે છે, તો બંધ નથી કરવાની. 2-3-5 દિવસ ટ્રાય કરો એટલે ધીમે ધીમે રિટેઇન કરશે જ. છતાંય રિટેઇન ના કરે તો મોલિક્યુલ બદલો, આયરનનું ફોર્મ્યુલેશન બદલો. અને છતાંય ઉલટી કરે તો ઘણીવાર જમ્યા પછી 2 કલાકે પણ પાઈ શકાય છે, પણ આ આયરન દેવું ખૂબ જ જરૂરી હોય છે. હવે જે વિટામિન છે B12 અને ફોલિક એસિડ, જે ડેફિશિયન્સી કોમનલી વેજીટેરિયન ફૂડવાળા હોય વ્યક્તિઓ એમાં જોવા મળે છે, તો એ ઘણીવાર મહિને B12ની ગોળી આપી શકાય છે. અને ખાસ કરીને જ્યારે મોઢામાં ચાંદા પડે ત્યારે B12 ફોલિક એસિડની સિરપ કે ગોળી આપી શકાય છે, પણ સિરપ કરતાં ગોળીઓમાં એનું કોન્સન્ટ્રેશન ઘણું વધારે હોય છે, તો ગોળીઓ મહિને આપો તો પણ ચાલે, ગોળીઓ 2-3 દિવસ આપો તો પણ ચાલે, અને સિરપ હોય તો તમારે જે બોટલ હોય એનો કોર્સ પૂરો કરવો જોઈએ. બીજું, જે એક મલ્ટીવિટામિનની સિરપ છે, મલ્ટીવિટામિનની સિરપ ડૉક્ટર જો તમને પ્રિસ્ક્રાઇબ કરે તો જ આપવાની થતી હોય છે. ઘણીવાર ભૂખ લાગવા માટે પણ ડૉક્ટર આ ટોનિક આપતા હોય છે, પણ એ ફરજિયાત હોતી નથી. જો તમને ડેફિશિયન્સી લાગે અને ખાસ કરીને તમારું બાળક દુબળું હોય, તમારું બાળક કુપોષિત હોય, તો એને દેવી જરૂરી હોય છે. કેલ્શિયમની સિરપ હોય એ ખાસ કરીને જે અધૂરા મહિના બાળકો જન્મેલા છે એને 2-3 મહિના સપ્લિમેન્ટ તરીકે આપવું જોઈએ. બાકી જેને વિટામિન ડીની ડેફિશિયન્સી હોય એમાં પણ અપાય છે. અને જે બચ્ચાઓ ગાયના દૂધ ઉપર હોય એમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે, તો એને કાં તો ફોર્મ્યુલેશન ચેન્જ કરવું જોઈએ કાં કેલ્શિયમની સિરપ આપવી જોઈએ. બાકી કેલ્શિયમનું એઝ સચ રૂટીન આયરન લોહ તત્વ જેવું કોઈ ઇન્ડિકેશન હોતું નથી. હવે છે એક ઝીંક. ઝીંકની દવા એ જનરલી ડાયરિયામાં વપરાય છે. વારે વારે ઝાડા થતા હોય, વારે વારે શરદી ઉધરસ થતા હોય, તો એમાં થોડીક રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઇમ્યુન બુસ્ટઅપ કરે છે, એના માટે હોય છે. તો આ થઈ બધા વિટામિન અને સપ્લિમેન્ટ વિશેની ચર્ચા.

0: દવા આપતી વખતે પ્રેમ ભર્યો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખવો. દવા એટલે માત્ર બોટલમાં જ નહીં, પરંતુ તમારો પ્રેમ ભર્યો સ્પર્શ પણ બાળક માટે દવા જ છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર। સૂર્ય ઘર
2: ભૈયા સિપાહી કી જિંદગી કે ક્યા ભરોસા આજ કી રાત ઇકઠે ગુજારે।

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ વિકસિત ભારત માટે.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: જય હિન્દ. પિછલે એક દશક મેં આપને એક બદલાવ નોટિસ

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: पता है, लगभग पूरे जर्मनी की जनसंख्या के बराबर तो सिर्फ किसान क्रेडिट कार्ड दे चुकी है भारत सरकार 8 करोड़ किसानों को. तभी तो किसान कहता है कि बीज से बाजार तक देश उनके साथ है.
3: हमारा छोटा किसान बाजार से महंगे ब्याज पर ऋण लेने के लिए मजबूर था. हमने ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: 90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।
1: पूरा रशिया का जनसंख्या कितना है बताओ? 14 करोड़ जितनी। बहुत बड़ा नंबर है ना? पर बड़ा नंबर तो ये है कि भारत में लगभग इतने ही घरों में लगे हैं नल पिछले 12 सालों में। 16 करोड़ घरों में हर दिन हर मौसम आता है नल से निर्मल जल, जिससे करोड़ों महिलाओं को पानी ढोने से तो मुक्ति मिली ही साथ गाँव में जल व्यवस्थापन की शक्ति भी मिली।
2: जल जीवन मिशन का विजन सिर्फ लोगों तक पानी पहुंचाने का ही नहीं है, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का उसका भी एक बहुत बड़ा मूवमेंट है। ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
3: अबे आजकल आपने घना बड़ा वीडियो

0: જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: જય હિન્દ. પિછલે એક દશક મેં આપને એક બદલાવ નોટિસ કિયા. અબ ભારત આતંકવાદ કી જડોં પર કડા પ્રહાર કરને લગા હૈ. નક્સલવાદ કો તો ખત્મ હી કર દિયા હૈ. ડિફેન્સ કે હથિયાર પહેલે હમ બહાર સે મંગાતે થે, અબ રેકોર્ડ નંબર મેં એક્સપોર્ટ કરતે હૈ. અબ ભારત ચુપ નહીં રહેતા, અબ નહીં સહતા.
2: હમે ગર્વ હૈ કે પિછલે એક દશક મેં હમારી સેના હૈ તેજી સે આત્મનિર્ભરતા કી ઓર કદમ બઢા રહી.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
3: સાધિયા મધમ મધમ તેજ.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડા જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
2: ઘર ઘર

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર।

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે.
1: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલિ અને આજે હું તમારી માટે નિબંધ લઈને આવી છું. હા, એ જ નિબંધ જે આપણે બાળપણમાં લખતા હતા. સ્કૂલમાં આપણને અલગ અલગ વિષયો પર લખવાનું આપણા મેડમ શ્રી, આપણા શિક્ષકો આપણને જ્યારે જણાવતા હતા ત્યારે આપણે કેટલા બધા નિબંધો લખતા. એક પથ્થરની આત્મકથા, મારા સ્કૂલમાં મારો અનુભવ, એક યાદગાર પ્રવાસ, અલગ અલગ વૃક્ષની આત્મકથા. વૃક્ષ પર નિબંધ લખવાનું આવે ત્યારે આપણે આપણી જે વિચાર શ્રેણી છે અને કેટલી કેળવતા હોઈએ છીએ, અને અલગ અલગ શબ્દો, અલગ અલગ વાતો જોડીને જે નિબંધ લખતા એ આજે પણ યાદ આવે છે. આજે હું જે નિબંધ તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું એ નિબંધનું નામ છે ગામ. અને આ નિબંધ મેં લીધું છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7માંથી ચૂંટેલા નિબંધો, મણિલાલ હ. પટેલ. તો ચાલો શરૂઆત કરીએ. પ્રથમ નિબંધ, ગામ. ત્યારે તો ગામને ગજવામાં ઘાલીને ફરતા, કિશોર વયમાં તમારો ને મારો છાક જ જુદો. ગામ તો ખરું, પણ કેટલીય વ્યક્તિઓને જાણે ગજવામાં રાખતા. તારા જેવો તો કેટલાય મારા ગજવામાં રાખું છું એમ કહીને રોલો પાડતા કે રોફ મારતા દેખાય છે. અહમ વિના જાણે કે માણસ જાતને ફાવતું જ નથી. ખેર, આખો સંસાર ગજવામાં ઘાલીને વનની વાટે બધું ખોઈ દઈને તપમાં બેસી જનારા સાધુ સંતોથી ગામ છૂટી જતું હશે. આપણે તો સૌ ગામ ગેલા, આપણા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ. આપણું ઘડતર ચણતર કરનારું ગામ એમ છોડ્યું છૂટતું નથી. અંદર તો એ વળગેળું જ રહે છે. આપણું અસલનું મલક જ ગામ. 12 ઘરનું હોય કે 1200 ઘરનું, 100 માણસોનું હોય કે 1000 વસ્તીવાળું, માડ મેળિયું ખડકીઓ વાળું હોય કે હાર બદ્ધ ઘરોની વચ્ચે ફળિયા વાળું ગામ હોય, જે હોય તે. પણ એનાથી ઉત્તમ જગા આપણે માટે જાણે કે જગમાં અન્ય કશે નથી. મન તો ત્યાં જ ઠરે છે, શ્વાસ ત્યાં જ તો હેઠે બેસે છે. ડિગ્રીઓ અને પદો ગામમાં પહેરતા જ ખરી પડે ને એની જ તો મજા હોય છે. ગામમાં પહોંચીને તરત જ આપણે એની માટી જેવા, માટીના મનેક જેવા થઈ જઈએ છીએ. અંદરથી તો તરત જ. ગામમાં તો બધું ચાલે, ચંપલના પહેરો અને પહેરણ ઉતારીને ગંજી પહેરીને ફળીએ ફળીએ ફરો, લેંઘા નીચે બૂટ પહેરીને ખેતરે જતા મોટા ભાઈ જેવા થઈ જવાનું આપણને ગમે છે. ગામમાં શિષ્ટતા છોડીને થોડી વાર માટે ગામડિયા થઈ જવાનું સારું લાગે છે. કવિ જયંત પાઠક કહે છે, હું આવું છું પાછો બહુ દિન પછી ઘેર વનમાં, ઉતારી નાખું છું વસનપુરના સભ્યજનના. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. આપોઆપ આપણા ઉપર લદાયેલી નાગરી શિષ્ટતા હટી જાય છે. હું તો બસમાંથી ગામ પાદરે ઉતરું એના ભેળે જ શહેરીજનની સભ્યતાને બસમાં જ વળાવી દેતું. ગામની ધૂળમાં પગલું મંડાતું ને જીભ તળબોળીમાં માની ખબર અંતર પૂછવા માંડતી. દાદા, કાકા, ભૈરું, ભાઈબંધો સૌને અસલ બોલીમાં મળતો ને ત્યારે જ લાગતું કે શહેરમાં કસાક ફંદામાં

ફસાઈ ગયેલો તે અહીં ગામમાં આવતા જાણે મુક્ત થયો છું. વચેરાની નથ નીકળી ગઈ છે. હવે પ્રશ્ન થાય છે, ક્યાં છે મારું ગામ? પેલું કિશોર વયનું ગામ? મારી વય એ જ તો મારા ગામની વય હતી. મારે માટે તો હારબંધ ઘરો વચ્ચે મોકળા ફળિયા અને છૂટા પડતા નેળિયા, નેળિયાની ઊંચી ધુવેર વાડો, વાડોની પાછળ મોટા વાડાઓ, વાડાઓમાં ખળા ને ઘાસના કુંધવા ને નાવણિયા ને બા બહેનોના બેસતા ઉઠવા છાણાની મોડવાળીઓને કઠિયારા, શાક વેલા અને ઢોરના ખાણ પાણી, આંગણે ઢોર કબીલાને ત્રિભેટે કૂવો, નદી જતું નેળીએ ને સીમમાં જતી કેડીઓ, વગડે વગડે લઈ જતા ગાડા ને ધૂળિયા ચીલા, ટેકરીઓના ઢાળને ધોળી કુકરિયાળી કરકરી ધૂળમાં ચાલતા ગાડાના પૈડાના અવાજો, ખેડૂઓના હોંકારા અને રખેવાળીના પડકારા, પંખીઓના ઝોલા ઉપર ઝોલા ને કલરવના ઝાડવા, છેક ઉંમરે આવીને ખબર લેતી ઋતુઓ ક્યાં છે હવે? અરે, પૂરાઈ ગયું પાતરનું તળાવ ને વંડી તૂટ્યા કૂવાઓ પાસે મોટા પાણી ટાંકીઓ દદડ્યા કરે એનો કાદવ, પાંખો વડને બાંડા લીમડાઓ, સીમને નહેરના પાણી લાગ્યા છે તે ઝાડવાએ અતિ પાણીને સુકાઈને પડી ગયા છે. ત્યારે અમને પાણી વિના ઝાડવા ઉછેરવાની પીડા હતી. હવે પાણી જ અમને બાળે છે. પાદરને બસ સ્ટેન્ડો ને નેળિયાને કાળી નાકસી સડકો ભરખી ગયા છે. ગોંદરે નાનકડી બજાર થઈ ગઈ છે ને નવી પેઢી પાન ગુટકા ખાઈને થૂંકે છે. વિલાતા જાય છે એમના નૂર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આમળાને વળી જનારો આ કોનો અને કેવો શાપ છે? ભણતર ગામ છોડાવશે એમ જાણતા હોત તો ચેતી ગયા હોત ને. યંત્રો સાથેનો પ્રેમ તો જુઓ, ગાડા ગયા અને આંગણે મોટરો છૂટી છે. બળદ બંધાતા હતા ત્યાં હવે ટ્રેક્ટરનો મુકામ.

0: દૂંજણી ભેંસોની ઘાસ મેળી કાઢી નાખીને ત્યાં સ્કૂટર મોટર બાઇક માટેના શેડ્સને ઝાઝરું બાથરૂમના ચણતર થયા છે. ઘંટીઓને વલોણાના કામ હવે મશીનો કરે છે. ગામડા સુધી પહોંચી ગયા છે યંત્રો. હવે તો પ્રગતિ તો સૌને ગમે. મને મારા ગામનો વિકાસ ગમે. પણ આજે કઈ સગવડો આવી છે એની સાથે આવેલા કાળવા દૂષણોનું શું? મહેનત લઈ લેનારા મશીનો વીજળી વાપરે અને ઘરનાને માંદગી સાથેનો આરામ આપે છે. અસલને અને શાંતિને, મૂલ્યોને અને પ્રેમાદરને હડસેલીને થતી આ ભૌતિક પ્રગતિ જોઈને રાજી થવાતું નથી. વહેલી પરોઢે હળ બળદ લઈને ભાઈ ખેતરે જતા ને ગીતે ગુંજતી સીમમાં નરવો સૂર્યોદય ફેલાતો. હવે ત્યાં ઘૂંઘવાટા કરતા ટ્રેક્ટરો ખેતરોમાં ઢેફા પાડે અને થ્રેસરો અનાજ મસળે ઉડપે છે, ઉપણે છે. સગવડને સલામ, પણ એને બચાવેલા પરિશ્રમ અને સમયનો સદુપયોગ થતો હોય તો ગંગા નાયા, પણ એથી એદી પણ જ વધ્યા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: I hate you.

માડ ગયા અને લાજ મલાજા ગયા. ફળિયા તૂટ્યા અને મોકળાશ ગઈ. હવે તો ગામડે સોસાયટીઓની સંકળાશો વધી છે. કદી તાળા નહીં વખાતા એ ઘર હવે ક્યાં છે? હવે તો બંગલાનું બાણું બેલ વાગતા ખુલે છે ને તમને અંદર લઈને નવા યુગના રાક્ષસના જેવું જબડું બંધ થઈ જાય છે. મારા નાનકડા ગામમાં તો ઘરે ઘરના સુખ દુઃખ સૌની સાથે રહેતા. કોને ચૂલે શું રંધાયું ને કોને શું દુઃખ થયું, બધાને બધાને શરત રહેતી. હવે ત્યાં બીજાના કામમાં દખલ નહીં કરવાની વાતોવાળી પ્રાઇવસી આવી ગઈ છે. આ પ્રાઇવસી છે કે એકલપેટી પ્રજાની મુરાદ? રાજકારણે ને ચૂંટણીએ મનને વેચી નાખ્યા છે. દિલને આળસ ને દિલને ઘેલચા ગમવા માંડી છે. વૃત્તિઓ તો ત્યારે હતી પણ આવો વિફરાટ નહોતો. એટલે તો ગામ વધારે ઠરેલ હતા. દુઃખનો તો ત્યાંય પાર નહોતો, પણ બથવાતીને સ્વસ્થ કરનારા સ્વજનથી સવાયા ગ્રામજનો હતા. આજે તો ગણતરીના ઘડિયા અને સ્વાર્થના પલાખા બચ્યા છે. ગોખવાનું એ જ રહ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સૂરજના તડકામાં સોના જેવું ને ચાંદની રાતમાં રૂપા સરખું હતું મારવા ગામ. સોના રૂપાની બંગડીઓ જેવું રણક્યા કરતું ગામ, પણ મહિમા તાના પૂરે નંદવી નાખ્યું એને. ઉફરું ફળ્યું ને વચલું ફળ્યું, નવા ધરાને દોઢી, નીચું ફળ્યું ને લુહાર ફળી, છાપરાને વાસ, ઓતરાદી નદી અને દખણમાં ડુંગર, ઉગમણી આથમણી સીમ, પૂર થોડા પૂછવા રહે છે કે આવીએ? એ તો આવે ને નીચે ફળીને લેતા ગયા. લુહાર ફળીએ તૂટી, પછી તો ટેકરીઓમાં સરકારી પ્લોટ પડ્યા અને વસાહતો થઈ. ગામ વિખરાઈ ગયું. વધતું ઓછું પામ્યાની લાઈમાં ગામ લોકોના મન ઊંચા થઈ ગયા. જરા કે

મનુષ્ય હતી તે દ્વેષ બની. લોકો મૂંગા બન્યા ને ઝેર બોલવા લાગ્યા. પંચાયતને મંડળી, ડેરી અને મંદિર, ફંડફાળા અને ચૂંટણીઓ, મારા ગામ લોક વરવા વર્તન કરવા લાગ્યા. મને થાય છે કે જો આને સુધરવું ને પ્રગતિ કહેવાતા હોય તો મને આજે મારા અસલ ચહેરાવાળા પ્રેમાળ ગામ સાથે પછાત રહેવામાં વાંધો નથી. પડાવવાળા, નળિયા છાયા ઘર અને મોકળાશવાળા ફળિયા, એ ચોરોને પાદર, સીમ અને વહાલા ઝાડવા ચઢવા બોલાવતો, ડુંગરને રમવા બોલાવતી ટેકરીઓ, નાવા નિમંત્રણ દેતી મહીમાતાને રોટલા માટે બરકતી બહેન, બસ મને બીજી કશી વશ જોઈતી નથી. હે આથમવા જતી 20મી સદી, મને આપી શકે તો મારું ગામ હતું એવું અસલ ગામ પાછું આપતી જા, બીજું હું કાંઈ ન માંગુ. ત્યારે તો દરેક ગામને પોતાનો આગવો ચહેરો હતો. ગામને એની ખાસિયત કે વ્યક્તિ વિશેષથી પણ ઘણો વખત ઓળખવામાં આવતું. વ્યક્તિત્વ હતું મારા તમારા ગામને, એનું રૂપ હતું જે હજી આપણા મનમાંથી હટતું નથી. ભીતરમાં વહેતું લોહી એ જ હવા પાણી માટીનું રૂપાંતર છે, જે હવા પાણી માટી ત્યાં બચ્યા નથી. અરે ક્યાંય બચ્યા નથી ને એટલે જ તો એને સણકતો ઉઠે છે રહી રહીને. એકદમ હળવા ફૂલ ને તદ્દન મુક્ત થઈ જવાતું ગામમાં જાણે હવે કશે જવાનું જ નથી ને કંઈ કરવાનું જ નથી એવી લિજ્જત રોમ રોમમાં વ્યાપી જતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ.

અમારે પંચમહાલમાં તો મુવાડા ગામ નામને સૂચવતું પદનો પાર જ ન મળે. વ્યક્તિને સ્થળના સંદર્ભોથી નામ પડ્યા હોય. ગામમાં જેની વસ્તી વધુ હોય એ જ્ઞાતિનું મુવાડું ગણે. જેમ કે બોરિયાનો મુવાડો, જો નાનું ગામ હોય તો પગીની મુવાડી કહેવાય. વેપાર અર્થે વસેલી એક વણનું એક જ ઘર હોય તો એના નામે ગામ ઓળખાય છે. જેમ કે મહેતાના ચાકલિયા વાણિયાવાળાના ગોરાડાને ક્યારેક આગેવાનોના નામ ગામને લાગે, ચાવડીબાઈના મુવાડાને રામ પટેલના મુવાડા. વેરી નદીને કાંઠે એટલે વેરીના મુવાડા દૂર હોય તો ટોચના ગોરાડા એકાધિક નામો સરખા હોય તો ગામને નોખા કરવા વ્યક્તિ નામ કે સ્થળ સંકેત જોડાય. ડુંગરવાળી ઉકેડી, તખ્તાજીના પાલ્લા કે ક્યારેક નાના મોટાના માપથી બોલાય મોટા પાલ્લા.

લા નાની દેનાવાડ મોટી દેનાવાડ તળાવવાળું વાડુદર સાબરકાંઠામાં પ્રાસવાળા નામો મેઢાસણ રણાસણ સરડોઈ ટીંટોઈ દરામળી તેટરામળી પેઢામળી ચિલોડા ભીલોડા લાલોડા ખીલોડા ત્રિલોડા મહેસાણામાંય મળે સેદ્રાણા પીપરાણા મેંદરડા એમ દેદરડાય મળે રામપુર રતનપુર વીરપુર તો ગુજરાતમાં ને બહાર પણ

સભાસદ વૃક્ષોને નામે ગામો ઓળખાય છે. પીપળી, વડલા, આંબળી, પાંચમહુડી, કેટલાક ગામોના નામ અંગ્રેજી લાગે ને કેટલાક નામ બોલતા તો મોં ભરાઈ જાય, તો કેટલાક નામ વાંચીને ગામ જોવા જવાનું મન થાય. જેમ કે સુરત પાસેના સરસને સચિન, નામ પ્રમાણે ગુણ વ્યક્તિમાં નથી પણ ગામમાં તો ક્યાંથી હોય. છતાંય કનીજ, કુંજરાવ, કણજરી જેવા ગામ ગમે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ.

હવે તો નામ બચ્યા છે એટલું જ. સારા ગામડાએ છે, પણ પરિવર્તનથી કોઈ બચતું નથી. પરિવર્તન એ કાંઈ દરેક વખતે પ્રગતિ ન પણ હોય. આજે તો ગામડાએ શહેરોના, તાલુકા જેવા ટાઉનોના સપાટ ને સરખા ચહેરા પહેરી લીધા છે. જૂની વસ્તુઓમાં તો ભૂગોળ બહુ બદલાઈ નહીં હોય તો ઇતિહાસ ખંડિત થયો જ હશે. ને એટલે જ તો ગામ તો હવે મનની મંજુષામાં સાચવવાની વસ જણસ બની ગયું છે. આજે આપણે નિબંધ સાંભળ્યો ગામ, જે મેં લીધો હતો ગુજરાત સાહિત્ય એકેડમી ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7 ચૂંટેલા નિબંધો મણિલાલ હ પટેલ દ્વારા. જે નિબંધોનું એક પુસ્તક છે એમાંથી પ્રથમ નિબંધ હતું ગામ. હવે આ નિબંધ વાંચ્યા પછી તમને પણ તમારું ગામ યાદ આવ્યું હશે. જો તમે કામના અર્થે ગામ છોડીને શહેર ગયા હોય કે નજીકના કોઈ સિટીમાં હોય,

તમને તમારું ગામ અવશ્ય યાદ આવે. અને જ્યારે બાળપણમાં જીવેલું કોઈ ગામ હોય ને વર્ષો પછી જ્યારે હમણાં તમે જાઓ 20 વર્ષે 30 વર્ષે અને ગામની જે રોનક બાળપણમાં હતી એ હવે ના જોવા મળે, તો ઘણા બધા ચેન્જીસ આવી ગયા હોય, બદલાવ આવી ગયા હોય, ત્યારે તમને બાળપણનું એ ગામ યાદ આવે. અને એ યાદ કરતાં કરતાં તમને વ્યક્તિઓ યાદ આવે, કાકા, દાદા, બાજુવાળા, માસી કે પડોશીઓ, કેટલા લોકો યાદ આવે, બાળપણના મિત્રો યાદ આવે, એ લોકો હમણાં ક્યાં હશે એ વાતો યાદ આવે. એટલે ગામનું નામ ફળતાં જ તમને તમારું બાળપણ જો યાદ આવી જાય ને, માતાનું ઘર, પિતાનું ઘર, નાના નાનીનું, દાદા દાદીનું ઘર જો સાંભળી આવે તો ખરેખર આજની વાત છે એ મારી સફળ કહેવાય. તમને આજનો એપિસોડ કેવો લાગ્યો મને જરૂરથી કહેશો, અને તમારા રિવ્યૂઝ અમને 9592966888 પર અવશ્ય વોટ્સઅપ કરશો, અથવા અમને રેડિયો પર મેલ કરી શકો છો, radiopalampur@gmail.com પર. હું આરજે અંજલિ નેક્સ્ટ ટાઈમ બીજો નિબંધ લઈને આવીશ કે બીજી કોઈ વાર્તા લઈને આવીશ, પરંતુ તમે જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો પાલનપુર, 90.4 MHz પર હું છું આરજે એઆર, આપ સૌનો દોસ્ત અને આપ સૌનો હોસ્ટ. રેડિયો પાલનપુર પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ ગુજરાતી સાહિત્યના ઉત્તમ નમૂના સ્વરૂપ પુસ્તક એટલે કે સૌમ્ય તેજસ્વીની, અને જેના લેખક છે આપણા જ ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, તેઓએ પોતાના સોમનાથ યુનિવર્સિટીના ઓએસડી દરમિયાનના કાર્યકાળ વખતે જે પણ સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોની લોકકથાઓ, કિવદંતીઓ, પૌરાણિક જેના પુરાવા મળે છે, બધી જ વાતોને લોકભોગ્ય ભાષા સ્વરૂપમાં, શબ્દોમાં, વાર્તાના કથાનક સ્વરૂપમાં આપણા સૌ માટે આ પુસ્તકમાં મૂકી છે. અને તે વાર્તાઓને, તે વાતોને, તે પ્રસંગોને તે સ્થળ પાછળની નાની પણ ઉત્કૃષ્ટ અને આપણા પૌરાણિક સાતત્ય ધરાવતી વાતોને લઈને હું મારા સાંભળતા રહો રેડિયો પાલનપુર.

वेलकम बैक 90.4 मेगाहर्ट्ज पर रेडियो पालनपुर पर हूँ छु आरजे एआर अने आप सौने बात करवानो छु सौम्य तेजस्वीनी पुस्तक जेना लेखक छे डॉक्टर गिरीश भाई ठाकर अने तेना प्रकरण 10 नी वार्तानी आंतरराष्ट्रीय व्यापारनु केंद्र एटले कि वेरावळ। इतिहास वेताओ कहे छे कि एक समय हतो ज्यारे सोमनाथ प्रवास क्षेत्र पूरु अपार समृद्धि थी सभर हतो। हजारों वर्ष पूर्वे थी परम वैभवनो सागर अहीं हिलोळा लेतो हतो। अहींनो समुद्र रत्नाकर तरीके इतला माटे विख्यात हतो कि जगत आखामांथी विविध प्रकारना रत्नों लई वहाणो अहीं लांगरता व्यापार करता अने अहींथी खासी मोटी कमाणी करीने परत जता। वेरावळनું મૂળ નામ વેલાકુલ એટલે જ બંદર। અરબસ્તાનથી ચીન સુધી રોમ બેબિલોન વગેરે દેશ પરદેશના સમૃદ્ધ સાગર ખેડુ વેપારીઓ પોતાનો માલ લઈ અહીંની સમૃદ્ધિમાં વધારો કરતા રહેતા। અનેક ઇતિહાસકારો અને ઇસ્લામિક તવારીખકારો તો આ બાબતને નોંધે છે જ, પણ અહીં થયેલા પુરાતત્વીય સંશોધનો પણ સાક્ષી પૂરે છે। સાથે જ ભારતના કાશ્મીરથી કન્યાકુમારી સુધીના બધા જ પ્રદેશોના રંગતી રાય સુધીના અનેક યાત્રાળુઓ અહીં આવી ભગવાન સોમેશ્વરના ચરણોમાં પોતાનું યત્કિંચિત સમર્પિત કરીને ધન્યતા અનુભવતા। દેશ વિદેશના આ વેપારીઓ અને ભારતભરના યાત્રાળુઓના મુખે આ પ્રદેશની આધ્યાત્મિક સમૃદ્ધિની સાથે ભૌતિક સમૃદ્ધિનો પણ પ્રચાર પ્રસાર થતો રહેતો, જેનું પરિણામ ધન લોલુપ વિધર્મીઓના આક્રમણ તરીકે પ્રભાસે ભોગવવાનું આવ્યું। આ દેશ દેશાંતરના વ્યાપારિક આવાગમનની તથા વૈભવ સંપન્નતાની કથા જરા જુદી રીતે આપણે ત્યાંના કેટલાક

ના પ્રબંધોમાં જોવા મળે છે, જેમાં જૈન આચાર્ય મેરુતુંગનો પ્રબંધ ચિંતામણિ મુખ્ય છે. ત્યાં પ્રાપ્ત થતા અનેક વર્ણનોમાં ન જઈએ, પણ અહીં વહાણો વેપાર અર્થે આવતા અને એને જરા જુદી રીતે સમર્થન આપતી કથાને આપણે માણીશું. પરંતુ વિરામ બાદ ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહો. રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

મેગાહર્ટ્ઝ પર. ગુજરાતનો એક સમર્થ રાજવંશ એટલે ચાવડા વંશ, ચાપોતકટ વંશ. તેના પ્રથમ શાસક વનરાજ ચાવડાનું આધિપત્ય પ્રભાસ પાટણમાં હતું. તેણે પોતાના પટ્ટાભિષેક એટલે કે આ મહોત્સવ સોમનાથમાં સંભવતઃ કરાવેલો અને પછી અણહિલપુર પાટણની સ્થાપના કરેલી. ચાવડાઓ ત્યારથી ઉત્તમ શાસકો તરીકે પણ પ્રસિદ્ધ થયા. આ વનરાજનો પુત્ર યોગરાજ અને તેના ત્રણ પુત્રોમાં એક ક્ષેમરાજ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. તેના પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર વેરાવળની

0: શ્યામરાજે એકવાર આવીને યોગરાજને કહ્યું, સોમેશ્વરના સમુદ્રમાં વિદેશી વહાણો આવ્યા છે, તેમાં અઢળક સંપત્તિ છે, આપણે એને લૂંટી લઈએ અને આપણા રાજ્યની સમૃદ્ધિમાં વધારો કરીએ. આમ પણ એવું કહેવાય છે કે વનરાજ પોતે પણ આરંભમાં શાસન સ્થાપવા પૂર્વે બહારવટું ખેડતો અને તેના પૂર્વજો પણ લૂંટફાટ કરતા. પણ યોગરાજ તો ઉત્તમ રાજા હતો, રાજધર્મનો જાણકાર. પહેલાં જે થયું તે થયું, હવે આ શાસનને અપવાદ ન હોય. આથી રાજા યોગરાજે કુંવર ક્ષેમરાજની બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આ લૂંટ ન કરવા આદેશ કર્યો. પણ યુવાન કુંવરોને વહાણોની અમાપ સંપત્તિ એમને આકડે મધ જેવી દેખાઈ. રાજાજી તો હવે વૃદ્ધ થઈ ગયા છે, તેથી ના કહે પણ સંપત્તિ તો જોશે એટલે સંતોષ પામશે એમ નિશ્ચય કરીને પોતાના લશ્કરી બળથી આ વહાણોની સંપત્તિ લૂંટી લીધી, જેમાં 1000 તેજીલા ઘોડાઓ, 150 મદમસ્ત હાથીઓ અને તે ઉપરાંત કરોડોની ધન સંપત્તિ હતી. બધું જ લૂંટી લઈને રાજા સમક્ષ પ્રસ્તુત કર્યું. યોગરાજ અંદરથી તો ગુસ્સાથી સળગી રહ્યા હતા. ક્ષેમરાજે પૂછી નાખ્યું, હવે કહો પિતાજી, આ કામ સારું કર્યું કે નઠારું? રાજા મૌન, પણ ક્ષેમરાજને તો પોતાનું કાર્ય સારું લાગ્યું હતું ને. તે રાજા પાસે બોલાવવું પણ હતું, તેથી આગ્રહપૂર્વક જવાબ માંગ્યો ત્યારે તેઓ એટલું જ બોલ્યા, કુંવર, જો સારું કર્યું એમ કહું તો બીજાની વસ્તુ લૂંટવાનું પાપ લાગે, અને નઠારું કર્યું તેમ કહું તો તમારા જેવા બીજી બધી રીતે ઉત્તમ કુમારને ખેદ થાય, તેથી મૌન જ સારું. અને પછી શું થયું તે વાત માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: એ ટેપ પ્લીઝ શાદી મત કરો પ્લીઝ.
2: શટ અપ.

સેમરાજને જવાબ આપતા યોગરાજે આ કટુ વેણ કહ્યા. એટલે યોગરાજનું મૌન તૂટ્યું અને અંદર ભરાયેલો ભારેલો અગ્નિ બહાર આવવા લાગ્યો. કુંવર, હવે સાંભળવું જ છે તો એ પણ સાંભળી લો કે મેં પહેલા પણ તમને આ લૂંટ કરવાના કાર્યથી શા માટે અટકાવ્યા હતા. સ્તબ્ધ ક્ષેમરાજ સાંભળી રહ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, અને હું વાત કરી રહ્યો છું પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર વેરાવળ તેની વાર્તાને. હા મહારાજ, અમારે પણ જાણવું છે. આ મોટી સંપત્તિ સહજમાં હાંસલ થઈ શકે તે આપ જાણતા હતા, છતાં વિપરીત આદેશ કેમ કર્યો? કુમાર, એ વિપરીત આજ્ઞા ન હતી, એ જ સાચા રાજધર્મનો આદેશ હતો. અને ઉમેર્યું, તમે જાણો છો કુંવર, આપણા ગુપ્તચરો દેશ દેશમાં ફરે છે ને શું વાત લાવે છે? શું? એ વાત ન ગમે તેવી છે. અનેક મહાન રાજ્યોમાં વાત ચાલે છે કે પાટણમાં તો ચોરોનું રાજ્ય છે, ત્યાં લૂંટારૂઓ શાસન કરે છે. ને ગદગદ કંઠે કુમારને તે કહેવા લાગ્યા, કુમાર, આપણા આ કલંક સાથે શાસન ન કરી શકીએ. મારે આપણા પૂર્વજોનું આ કલંક સંપૂર્ણપણે ધોઈ નાખવું છે ને એક ઉત્તમ શાસનનો મજબૂત પાયો નાખવો છે. જનકલ્યાણના કાર્યો કરવા છે તો જ બીજા રાજાઓની હારમાં આપણે પણ રાજા કહેવાઈએ. મારા શાસનમાં કોઈ દીનહીન અધર્મી વ્યભિચારી ન હોય એની કાળજી લેવી છે. ચારે દિશાઓમાં યશની પતાકા લહેરાવી છે. પણ હાય, તમે તો બધું જ ધોઈ નાખ્યું. આ અપયશનો ભાર લઈને શાસન ચાલશે? ક્ષેમરાજ, તમે પણ રાજકુંવર છો. આજ નહીં તો કાલે તમે પોતે શાસક બનશો. ત્યારે ક્ષુલ્લુક લક્ષ્મીને માટે તમારા રાજધર્મને બદલાવશો? પશ્ચાતાપનો અગ્નિ ક્ષેમરાજને પણ દઝાડવા લાગ્યો. તેથી જ તે બોલી ઉઠ્યો, ક્ષમા પિતાજી, મોટી ભૂલ થઈ ગઈ. પણ હવે શું? યોગરાજ બોલ્યા, હવે શું? હવે કંઈ નહીં સિવાય કે પશ્ચાતાપને. અવાજ બદલાયો. પણ થોભો, તમને એમ છે ને યોગરાજ ગરડો થઈ ગયો છે? તો એ પણ જોઈ લઈએ અને પછીની વાત આપણે માણીશું. હવે રામ બાદ મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો. પાલનપુર.

યોગરાજની વાત સાંભળીને ક્ષેમરાજ એક શોભમાં હતા અને કહે છે, ના પિતાજી, અમે સમજી ગયા છીએ. રાજા યોગરાજે એક સેવકને આજ્ઞા કરી, આયુધશાળામાંથી મારું ધનુષ્ય લઈ આવો. ને થોડી જ વારમાં ધનુષ્ય આવી ગયું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકોર.

छो? महाराज, तो अमने दंड आपो, शिक्षा करो, शांत थाओ, बद्दा ज कुमार कही उठे छे। ने पछी आंखों में क्रोधनी लालिमा, मो पर कलंकनी कालिमा अने बन्नेनी ऊपर राजधर्मना पालननी तेजस्विता पथराई गई। सांभळो, नीतिशास्त्र एम कहे छे कि राजाओना आदेशनुं उल्लंघन थाय, सेवकनी रोजी बंद थाय अने स्त्रीओनी एटले के पतिथी अलग पथारी थाय ते शस्त्र सिवायनो तेनो वध कहेवाय। नीतिशास्त्रना आ वचन अनुसार तो तमे मारा वधने विना शस्त्रे ज करी दीधो छे, तमने शी शिक्षा हो? પુત્રોએ અને પ્રજાએ પણ ઘણા વાર્યા છતાં દ્રઢ નિશ્ચય યોગરાજ 120 વર્ષની વયે ચિતા પ્રવેશ કરીને મૃત્યુને વર્યા। અહીં યોગરાજના દેહાવસાનની કે ઉત્તમ શાસક બનવાની પુત્રોને આપેલી પ્રેરણાની વાત તો છે જ, પણ તે સમયે ઈસુના 9મા શતકમાં દૂર દૂર દેશાવર્તી વાહણોમાં માલ સોમનાથમાં ઠલવાતો અને એ માલ કેટલો વિપુલ માત્રામાં હશે અને પ્રવાસની સંપત્તિમાં કેટલો ઉમેરો દિન પ્રતિદિન થતો હશે તે દર્શાવવાનો આ વાર્તામાં લેખકે પ્રયાસ કર્યો છે। અને આવી તો બીજી ઘણી વાર્તાઓ આ પુસ્તકની આપણે માણવાની છે, જે જાણીતી પણ આપણા માટે અજાણી છે। તમારી સાથે જોડાયેલા રહો, વિરામ બાદ વાતને આગળ વધારીશું। મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલન

કુંડ કા વેરો માફ આ નામ છે પ્રકરણ 11 નું અને હું છું આરજી એઆર રેડિયો પાલનપુર પર આપ સૌને સંભળાવી રહ્યો છું સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. ઈસવીસન 1026ની જાન્યુઆરી એક પ્રચંડ વાવાઝોડું નામે મહંમદ ગજની ભગવાન સોમની ધરતીને કમરોળી ગયું. આખા ભારતના હિન્દુ સમાજનું શ્રદ્ધા કેન્દ્ર સોમનાથ વિશ્વ આખામાંથી આવતા વહાણોમાંથી ઠલવાતી સમૃદ્ધિનું ધામ સોમનાથ, સૂર્ય, શક્તિ, અગ્નિ, વિષ્ણુ, અરહત, બુદ્ધ, પાશુપત બધી જ આધ્યાત્મિક વિચારધારાઓથી પ્રફુલ્લિત સોમનાથ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધા જ અર્થોથી માનવ માત્રના જીવનને સાર્થક બનાવતું સોમનાથ, ધર્માંધ જનુની તલવાર બળે નષ્ટ ભ્રષ્ટ અને ધ્વસ્ત થઈ ગયું. સૃષ્ટિ સ્થિતિ વિનાશના દેવનું સ્થાનક જ વિનાશના વિભિષિકમાં પરખાઈ ગયું. કહેવાય છે કે ઓછામાં ઓછા 50,000 નિષ્પ્રાણ શરીરો માટે ગંદા પગ મૂકીને મહંમદ શિવલિંગે પહોંચ્યો. સર્વસ્વ લૂંટાઈ ગયું. અપાર સમૃદ્ધિ, અપરિમેય સંસ્કૃતિ, સંસ્કારો, શીલવંતીઓના શીલ અને બ્રહ્મદેવતાઓના પાવન કાર્યો બધું જ નાશ પામ્યું. વિનાશ જ વિનાશ, બચ્યું તો માત્ર ખંડેર નગર, ધ્વસ્ત દેવાલય અને માનવ માત્રના ચિત્તમાં કેવળ દૈત્ય. પરંતુ આ તો ચિરંતન ચેતનાનું કેન્દ્ર, દિવ્ય ઉર્જાઓનો અદ્ભુત ખજાનો અહીં સતત વિદ્યમાન. નવો અવતાર સોમનાથના શિવ મંદિરે ફરી ધારણ કરી લીધો. પોતાની જ રાખમાંથી ફરી સજીવન થાય એવા દેવહુમા પક્ષીની જેમ, આળસ કંખેરીને જાગૃત થતા પવિત્ર સૂરમાની જેમ સોમનાથ પુનઃ જાગૃત થઈ ગયું. ફરી ઉપાસના આરાધના શરૂ થઈ અને સોમેશ્વર યાત્રાઓ અને મેળાઓ આરંભાયા. ફરી દેશ વિદેશના વેપારીઓના આગમન શરૂ થયા અને ફરી પોતાનું સર્વસ્વ દેવના ચરણોમાં સમર્પિત કરવાની એષણા ધરાવતા યાત્રિકોનો પ્રવાહ હિરણ, કપિલા અને સરસ્વતીની જેમ ભગવાન શિવશંકરની દિશામાં આગળ વધી રહ્યો. મહાવિનાશને હજુ એકાદ સદી માંડ વીતી હશે. શુભ વિરામ બાદ મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એક દિવસની વાત છે, અણહિલપુર પાટણથી સોમનાથ પાટણના માર્ગ ઉપર એક મોટો રસાલો હાથી ઘોડા પાલખી સાથે આગળ વધી રહ્યો છે. મંગળવાદ્યો વાગી રહ્યા છે, ઠેર ઠેર વિસામો લે છે ને ત્યાં ભક્તિ વચન ને દાનનો પ્રવાહ વહેવા માંડે છે. વરઘોડો પહોંચે તે પહેલા તેના સમાચાર ગામે ગામ પહોંચી જાય છે ને ગામે ગામ તોરણો બંધાય છે, સામૈયા થાય છે. દૂર દૂરથી પાટણપતિનો કુકકુટ ધ્વજ ફરકતો દેખાઈ રહ્યો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, અને આપણે વાત કરી રહ્યા છીએ 11મું પ્રકરણ મુંડકા વેરો માફ નિવારતાની. બર્બરક જીષ્ણુ અવંતી વિજેતા ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહના માતાજી મલ્લદેવી એટલે કે મીનળ દેવી જાતે સોમેશ્વરના દર્શન પૂજન અર્ચન કરવા પધારી રહ્યા છે. પછી તો ઉલ્લાસ ને ઉત્સાહ હોય જ ને, પણ અરે અચાનક રસાલો થંભી ગયો. મહારાણીએ જોયું કે કેટલાક કાપડી બાવાઓ અકિંચન સાધુ જેવા યાત્રિકો સામેથી આવી રહ્યા છે. એક બે એમ કરતા કરતા અનેક મહારાણી દાસીને મોકલીને એવા યાત્રિકોને પાસે બોલાવે

ખાધા પીધા વિના માત્ર શિવશંકરને ભજતા જતા એ યાત્રિકો પાસે કોઈ સામાન પણ નથી. રસ્તામાં કોઈએ આપ્યું તો ભોજન થયું, નહીં તો ઉપવાસ. દાસીએ બોલાવી આણેલા યાત્રીઓને મહારાણીએ પૂછ્યું, કેમ, કઈ બાજુથી પધારો છો, ક્યાં ગયા હતા? મહારાણીજી, અમે ભગવાન સોમનાથની યાત્રાએ ગયા હતા. તો કર્યા પ્રભુના દર્શન? કેવો સોહાય છે મારો ભોળોનાથ. રાણીબા, કેવા ભગવાન ને કેવા દર્શન! અમે તો અધવચથી પાછા ફર્યા, જેવી એની મરજી. અરે, એમ તો કેમ બને? મારા ઈષ્ટદેવના દર્શન કરવા જાઓ ને માર્ગમાંથી પાછા ફરો, આવું તો કેમ બને? જવા દો ને રાણીબા, ભોળાનાથ ઈચ્છશે તો ફરી ક્યારેક દર્શન કરીશું. એમ નહીં, તમે કંઈક છુપાવો છો, કહો તો ખરા, દર્શન કેમ થયા નહીં? રાણીબા, રહેવા દો, અમે ગરીબ. પૂરા વાક્યની વાતને માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વાત્યો. અમે ગરીબ ન બને, મારા પુત્રના શાસનમાં યાત્રાળુઓ પાછા ફરે, યાત્રા અધૂરી રહે, ન બને. મને કહો, શું કોઈ અવરોધ છે? કોઈ દુષ્ટો માર્ગમાં લૂંટી લે છે? કોઈ વિધર્મી અનાચાર કરે છે? છે શું? એવું કંઈ જ નથી મહારાણીજી, પણ આપને કહેતા જીભ ઉપડતી નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. તો જાઓ અભય વચન, તમને કંઈ નહીં થાય, પણ કહો તો ખરા, તમારી યાત્રા અધૂરી કેમ રહી? તો સાંભળો રાણીબા, પણ અમારા પર ક્રોધ ન કરતા. તમે કહો તો ખરા, મને અકળામણ થાય છે. માતાજી, અહીંથી થોડા અંતરે બાહુલોદ ગામ આવે છે, બધા સાધુઓ કહે છે. જવાબ મળે છે મીનળદેવીનો, હા મને ખબર છે ને. તે પછી સોમનાથ ઢોકડું, હા એ બાહુલોદ પાસે, એમ કહેતા તો અટકી જાય છે સાધુઓના પ્રતિનિધિ. હા હા કહો ને, બાહુલોદ પાસે શું છે? મીનળદેવી અધિરાયથી પૂછે છે. બાહુલોદ પાસે રાજ્યના પંચકુલ કર ઉઘરાવનાર અધિકારીનું થાણું છે, ને એ પંચકુલ યાત્રાળુઓ પાસેથી યાત્રાવેરો વસૂલ કરે છે. ઓ એમ વાત છે, ઉદ્ગાર સાથે રાણીબા બોલે છે. પ્રતિનિધિ કહે છે, હા માડી, અમે ગરીબ ગુરબા આ મુંડકાવેરાના નાણાં લાવીએ ક્યાંથી? અરે હા, તમારી પાસે તો પહેરવાના પૂરતા કપડાં પણ નથી, રાણી પ્રત્યુત્તર વાળે છે. ને રાણીબા ગુસ્સો ન કરતા, પણ આપણા પાટણના શાસનમાં જ આ થાય છે તેવું પેલા સાધુઓના પ્રતિનિધિ કહે છે. મહારાણી મીનલ દેવી હતપ્રદ, અને એમને ગુસ્સો તો ન આવ્યો, પણ રડવાનું આવી ગયું. ભોળાનાથના દર્શન જવા માટે વેરો, મારો ભસ્માંગ રાગ ધનથી તોળાય. અને પછી એ રાણીએ જે વાત કરી, એમના પુત્રને રજૂઆત કરી, ત્યારે શું થયું શું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. જ્યારે યાત્રાળુઓ રાણીબાને, મીનળદેવી રાજમાતાને વાત કરે છે કે યાત્રાળુઓનો વેરો લેવાય છે પાટણના શાસનમાં સોમનાથમાં, ત્યારે તેઓ ગુસ્સે થવાના બદલે રડમસ થઈ જાય છે, ગ્લાની અનુભવે છે અને કહે છે, ન બને, ન જ બને. ને મહારાણીને એ લાગણીના આવેશમાં પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો. એક આવી જ અકિંચન નારી પોતે જ તો શંભુની યાત્રાએ જઈ રહી હતી, અને સોમેશ્વરના શરણે જવા માર્ગમાં કરવેરો ઉઘરાવનાર આવી ચડ્યા, અને દર્શન તો ન જ થયા, પણ પોતે અન્ન જળનો ત્યાગ કર્યો, અને એ મૃત્યુંજય મોકલેલા મૃત્યુને શરણ થઈ ગઈ. પણ ત્યારે અજ્ઞાત માનસમાં પ્રતિજ્ઞા કીધી હતી કે આ વેરો હું બંધ કરાવીશ જ, અને આ પ્રતિજ્ઞા જન્મમાં મીનળદેવીને સાધુઓએ જ્યારે પોતાના આ અધ વચ્ચે પાછા ફરવાના પ્રવાસની વાત સાથે વેરાની વાત કહી, ત્યારે એ માનસ પટ પર ફરીથી તાજો થયો. હવે શું થશે? વાર્તા આમ તો જાણીતી પણ લાગે છે, પણ આ આખા ઘટનાક્રમમાં જે વેરાવળ અને સોમનાથની વાત છે, એનું હાર્દ છે મીનળદેવીનો હુકમ, પોતાનો પુનઃજન્મ

ને કરવાની વાત એ રજૂઆત નહીં, પરંતુ સચોટદાર હુકમ છે તે વાત સમજવા જેવી છે. આ બધી જ વાતોનું અનુસંધાન માણીશું આવતા એપિસોડમાં, એટલે કે આવતા અઠવાડિયે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની.

પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: 2000
1: અને લાઇટ બિલ ના
0: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર. હરે ઘર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો, હાય, નમસ્કાર. ધીસ

તુષારજાંજલી ને તમે સાંભળી રહ્યા છો વાર્તા રે વાર્તા શો વિથ આરજાંજલી. આજે તમારી માટે એક એવું પુસ્તક લઈને આવી ગઈ છું જે પુસ્તકનું નામ છે તત્વમસી, અને જેમને લખી છે એ છે ધ્રુવ ભટ્ટ. તત્વમસી નામ સાંભળીને જ તમને એવું થાય કે આ પુસ્તકમાં શું હશે, તેમણે આ લખાણ વિશે કંઈક લખ્યું છે. આપણે શરૂઆત કરીએ એનાથી. નદીઓમાં નર્મદા મને સર્વાધિક પ્રિય છે. આ લખાણમાં મેં પરિક્રમાવાસીઓ, નર્મદા તટે રહેલા ગ્રામજનો, મંદિર નિવાસીઓ, આશ્રમવાસીઓ પાસેથી સાંભળેલી વાતો અને મારા થોડા તટ ભ્રમણ દરમિયાન મને મળેલી વાતોનો મારી કલ્પના ઉપરાંત સમાવેશ કર્યો છે. 60 સાલની વાત પશ્ચિમ આફ્રિકાની ડોગોન નામની આદિવાસી જાતિની માન્યતાઓ પર આધારિત છે. આ દેશને, તેની પરમ સૌંદર્યમય પ્રકૃતિને અને તેના માનવીઓને હું અનહદ ચાહું છું. હું આ દેશનું, મારી ઈચ્છા છે તેટલું અટન દર્શન કરી શક્યો નથી. જેટલું ફર્યો છું એટલા માત્રમાં પણ મને માણસે માણસે જીવનના જુદા જુદા અર્થો મળ્યા છે. બીજા દેશો મેં જોયા નથી, જોયા હોય તો ત્યાં પણ આવો જ અનુભવ થાત એવો વિશ્વાસ ઊંડે ઊંડે છે. કિશોર અવસ્થાથી મને બે પ્રશ્નો મૂંઝવતા આવ્યા છે. જે માનવીઓ કદી પણ શાળાએ કે ગુરુ પાસે ગયા જ નથી, તેમને જ ભારતીય જ્ઞાનમાં આધારરૂપ મનાતા લખાણોને સર્જન બળ પૂરું પાડ્યું હોય અને તેને જીવંત રાખવામાં સિંહ ભાગ પણ તેમનો જ હોય તેવું મને કેમ લાગે છે? અલગ ભાષા, જુદા રીત રિવાજો, જુદા ધર્મો અને બીજી અનેક ભિન્નતાઓ વચ્ચે પણ આ દેશની ભારતીય પ્રજામાં કંઈક એવું છે જે દરેક માણસમાં સરખું જ ચડે છે. તે શું છે? આનો ઉત્તર મને કદી ક્યારેક તો મળશે. કદાચ મારી આ જિજ્ઞાસા આ લખાણનું નિમિત્ત બની હોય. આથી વધુ આ લખાણ વિશે નથી મારે કંઈ કહેવાનું, નથી કોઈ પાસે કંઈ કહેવરાવાનું. તમે સાંભળી રહ્યા છો વાર્તા રે વાર્તા શોમાં આજે એક પુસ્તકની શરૂઆત કરી રહી છું તમારી સામે વાંચવાની. એ પુસ્તકનું નામ છે તત્વમસી, જેના લેખક છે ધ્રુવ ભટ્ટ. આગળ આપણે આ વાતને વધારીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો વાર્તા રે વાર્તા શો. આજે હું તમારી સમક્ષ એક પુસ્તક વાંચવા જઈ રહી છું. એ પુસ્તકનું નામ છે તત્વમસી. એના લખાણ વિશે મેં એની પ્રસ્તાવના તમારી સમક્ષ રજૂ કરી અને હવે આપણે આ પુસ્તકને આગળ વધારીએ. લે, ખાઈ લે. સાવ નજીકથી જ અવાજ સંભળાય છે. કોઈ સાવ પાસે બેસીને મને કહે છે, હું ગાઢ નિંદ્રામાંથી જાગતો હોઉં કે તંદ્રામાં હોઉં, એમ સ્વર અને શબ્દ ઓળખવાનો પ્રયત્ન કરવો પડે છે. લે, ખાઈ લે. નિર્જન વનો, નિશબ્દ ટેકરીઓ પર ઝૂકેલા નીલા તીત આકાશને પેલે પારથી આવતા હોય તેવા ઝાંખા પાંખા શબ્દો સ્ત્રી સ્વરના છે એટલું જાણી શક્યો. મેં પ્રયત્નપૂર્વક આંખો ખોલી. રેતાળ પથરાળ નદી તટ પર તે મારી જમણી તરફ બેઠી છે. લાલ રંગના ઘાઘરી પોલકા પહેરી તે ગોઠણ ભેર બેસીને મારા પર નમેલી છે. કહે છે, લે, ખાઈ લે. તેના નાનકડા હાથમાં પકડેલો મકાઈનો ડોડો તેણે મારા મોં પાસે ધરી રાખ્યો છે. મહા મહેનતે હાથ ઊંચો કરીને હું તે મકાઈ લઉં છું. ધીમે ધીમે મારી સ્થગિત ચેતના જાગૃત થાય છે. ધીરજપૂર્વક મકાઈનો એક દાણો ઉખેડીને હું મોંમાં મૂકું છું. કેટલા સમયથી અહીં પડ્યો છું તે યાદ નથી, પરંતુ એક વાત નિશંકપણે યાદ છે કે અત્યારે સાંભળેલો લે શબ્દ મારા કાને પડ્યો ત્યાર પહેલાં મેં છેલ્લે સાંભળેલા માનવ સ્વરના શબ્દો હતા, આપી દે. આપી દે અને લે વચ્ચે કેટલો સમય પસાર થયો હશે? એક થાકેલો બીમાર માનવી ખાલી પેટે જીવતો રહી શકે એથી વધુ તો નહીં જ. છતાં આ બંને શબ્દોને સાંકળવા બેસું છું તો સમય અમાપ બની જાય છે. વર્ષો, સદીઓ, મનવંતરોની આરપાર એના મૂળ ફેલાયેલા દેખાય છે. તમે સાંભળી રહ્યા છો વાર્તા રે વાર્તા શો વિથ આરજે અંજલિ. આગળ આપણે આ વાતને આગળ વધારીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આપી દે અને લે વચ્ચે કેટલો સમય પસાર થયો હશે? આપણે સાંભળી રહ્યા છીએ ધ્રુવ ભટ્ટ દ્વારા લખેલ તત્વમસી. પરંપરા, સંસ્કૃતિ અને સમયને સાંકળતા અંકુડા જેવા આ શબ્દો હવે બે ત્રણ શબ્દો ક્યાં રહ્યા છે? એ તો બની ગયા છે ભાષ્ય. અનાદિકાળથી અઘોર અરણ્યો, નિર્જન વગડા વાટ અને કાળબિંદ પથ્થરોની પાર વહી રહેલા પરમ પારદર્શક જળની જેમ જ આ બે શબ્દો સનાતન કથા બની વહેતા રહ્યા છે. કિનારે ઝૂકેલી વનરાજી, રંગબેરંગી પાંચીકા જેવા ગોળ પથ્થરોથી છવાયેલો કિનારો અને સૃષ્ટિના સર્જન સમયથી અબોલ ઉભેલી ટેકરીઓ, વચ્ચે અવિરામ વહી રહેલા નિર્મળ જલ, આ બધાની સાક્ષીએ જેને આદિ નથી અંત નથી તેવી કોઈ મહાકથાની જેમ આ શબ્દો આપી દે અને લે અનાદિ અનંત બની આટલામાં જ ક્યાંક વહેતા હોય છે. મેં મકાઈ પરથી ધ્યાન ખસેડીને તે આરપાર તરફ નજર કરી. કોણ હશે આ વનકન્યા? બોલવાનો પ્રયત્ન કરું છું તો ગળું ભરાઈ આવે છે, સાથે સાથે આંખો પણ જળજળિયા. પાછળ આશા દ્રશ્યો દેખાય છે.

વિગત સમય જાણે પુનર્જીવિત થતું હોય તેમ બધું જ ફરીથી ભજવાતું જોઈ શકું છું. જીવન કેટલી ટૂંકી અને સાંકડી કેડી પર ચાલ્યું જાય છે તેનો અનુભવ આ કાળાંતરોથી વહી રહેલા મહાજળ પ્રવાહ પાસે પડ્યો કરી રહ્યો છું. બંને શબ્દોને સાંકળતા સમયને લયબદ્ધ કરવા પ્રયત્ન કરું છું તો હજુ ગઈકાલે જ બનેલા બનાવોની જેમ બધું જ નજર સમક્ષ આવીને ઊભું રહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી ધ્રુવ ભટ્ટ દ્વારા લખી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

આટલું વાંચીને ડાયરી બંધ કરું છું તો થોડી વાર વિચારમાં પડી જવાય છે. આ નિર્જન પતરાળ કિનારા પર પોતાની રહી સહી મૂડી મૂકતો હોય તેમ થેલીમાં લપેટીને સપાટ પથ્થર પર તે આ ડાયરી, થોડા પત્રો અને ફોટાઓ મૂકીને ચાલી નીકળ્યો. તેણે જેનો ત્યાગ કર્યો તેને સ્વીકારીને સાચવવાની મને આજ્ઞા છે.

કરુણાનું બંધનને કોઈ નામ નથી હોતું, તેનું હોય છે માત્ર ઋણ. પરાપૂર્વથી ચાલી આવતી આ રીતે આ ઋણ મારે નિભાવવાનું છે. આ માટે હું રોજ સવારે અહીં બેસીને ડાયરી, પત્રો, ફોટોગ્રાફ વાંચીને જોઈને આપી દે અને લે વચ્ચેના સમયનું એકાદ તંતુ સાંકળી આપવાનો પ્રયત્ન કરીશ. તેણે પોતાનું નામ ડાયરીમાં ક્યાંય લખ્યું નથી, નથી આ પત્રોમાં ક્યાંય તેનું નામ. મેં તેને જોયું જરૂર છે. છેક 6-7 વર્ષનો હતો અને પુલ પરથી પસાર થતી ટ્રેનની બારીમાંથી ડોકિયા કરતો હતો. ત્યારથી તેને હું ઓળખું છું. વચ્ચે ઘણા વર્ષો તે વિદેશ રહ્યો, તે આ ડાયરી પરથી જાણ્યું. તે પાછો ફર્યો ત્યારે ટ્રેન, બારી અને તેની જિજ્ઞાસુ આંખો બધું પહેલાં જેવું જ મેં જોયું. હા, તેની મુખરેખા, વાત કરવાની, સમજવાની રીત અને વર્તનમાં મને ઘણો ફરક લાગ્યો. એક પળ તો મને એવું લાગ્યું કે વતનમાં પાછા ફરવું તેને ગમ્યું નથી. પણ એ બધી વાત છોડીએ, મારે તો તમને લઈ જવા છે એક અજાણ્યા પ્રદેશમાં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી, ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત. તે રાત્રે હું 18 વર્ષે આ દેશમાં પાછો ફરતો હતો. પરંતુ આટલા લાંબા સમયે સ્વદેશ પાછા ફરનારને થવી જોઈએ તેવી લાગણી મને થતી ન હતી. પ્રોફેસર રુડોલ્ફે આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે જ્યારે મારું નામ સૂચ્યું ત્યારે મને જરા અણગમો થયેલો. યુનિવર્સિટીની જિંદગી કે લ્યુસીનું સાથ, બંનેમાંથી એક પણ છોડવું તે મારે મન સજા જેવું હતું. વગડામાં જઈને રહેવું એ કાંઈ રુચિકર કામ તો ન જ કહેવાય. ખરેખર તો આ પ્રોજેક્ટ તુષારને સોંપવો જોઈએ. હજી પણ તેને સોંપાય તો સારું, મને નહીં ફાવે. મેં દલીલ કરી જોઈ. વર્ષોથી વિદેશમાં વસ્યો હોવા છતાં તુષાર અંદરથી દેશ તરફ ખેંચાણ અનુભવતો હતો તે મને ખબર હતી. મારા મતે આવું કંઈક થવું તે લાગણી વેડા હતા. હું તો માનવ સંસાધન વિકાસનું પ્રખર હિમાયતી. માણસની ખૂબીઓ પારખીને તેનામાંથી મહત્તમ ઉત્પાદકતા સિદ્ધ કરવી એ મારું કામ. આદિજાતિઓ પાછળ કે બીજી કોઈ શોધખોળ પાછળ ભટકવું, તેમાં કોઈ ઉત્પાદકતા સિદ્ધ થતી હોય એવું મને ન લાગતું. હા, લ્યુસીને આવું બધું બહુ ગમે, પરંતુ તેના લેખો છપાય કે શોધખોળનો રોમાંચ અનુભવાય તે મજા પૂરતું જ, એથી વધુ નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી, ધ્રુવ ભટ્ટ લિખિત

ફાવશે, તને ફાવશે જ, પ્રોફેસરે મારી દલીલોને તોડી પાડતા કહેલું. મને બરાબર ખબર છે કે મારે તને જ મોકલવો છે, તુષારને નહીં, તને જ, બરાબર? તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સર, મેં બને તેટલી નમ્રતા દાખવતા કહેલું, તમે આવું માનો છો તેનો મને આનંદ છે, પરંતુ જન્મે ભારતીય હોવા છતાં હું ભારતમાં બહુ રહ્યો નથી. એમાંય આદિવાસી વિસ્તારમાં તો હું ક્યારેય ગયો પણ નથી. બુઢા પ્રોફેસરે પોતાને વિશ્વાસ ન આવતો હોય તેમ મારા સામે જોઈ અને માથું ધુણાવતા કહેલું, એ જે હોય તે, પણ તું જાય છે, ચિંતા તારે કરવાની નથી. મેં સુપ્રિયા ભારતીયને બધું સમજાવી દીધું છે, તું એકવાર તેની પાસે પહોંચી જા. છેલ્લા 6 માસથી ભારતની કોઈ સુપ્રિયા ભારતીયના પત્રો આવતા, એકાદ વખત કોમ્પ્યુટર ફ્લોપી પણ આવેલી. આટલી વાતથી પ્રોફેસર રુડોલ્ફ ભલે સુપ્રિયાથી પ્રભાવિત થઈ ગયા હોય, મને બહુ આશા નથી. આદિવાસી કલ્યાણ કેન્દ્ર ચલાવતી સુપ્રિયા ભારતીય એટલે ખાદીના કપડાથી લદાયેલી 60-65 વર્ષની ચશ્માધારણી, સ્વયંસેવકોથી વીંટળાઈને ગાંધી બાપુને નામે ભાષણો આપતી સ્ત્રી, અમારા મને દોરેલું સુરેખ ચિત્ર અને તે સાચું

રુડોલ્ફનું મન ન દુભાય એટલા ખાતર હું કંઈ બોલ્યો નહીં, પણ મેં પૂછ્યું તો ખરું જ, સુપ્રિય સાથે કામ કરવું જરૂરી ગણાશે? તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. જરા પણ નહીં, પ્રોફેસર બોલ્યા, તું તારી રીતે જ કામ કરજે. પછી ઊભા થઈને મારી પાસે આવ્યા, મારા ખભે હાથ મૂક્યો અને આગળ કહ્યું, સુપ્રિયા તને આદિવાસીઓ સાથે ભળવામાં મદદરૂપ થશે. એકવાર તું એ લોકો સાથે ભળી જાય, તે બધા તને પોતાનું માનવા માંડે, ત્યારબાદ જ તું તેમની સંસ્કૃતિ વિશે જાણી શકશે. ત્યાં સુધી માત્ર માહિતી ભેગી કરવાથી વિશેષ કશું થશે નહીં. આઈ વોન્ટ યુ ટુ સીટ વિથ ધેમ, ટુ હેવ ડાયલોગ્સ વિથ ધેમ એન્ડ ટુ ડુ પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન. મારી પાસે આનો કોઈ જવાબ ન હતો. મેં જરા મૂંઝવણભર્યા સ્વરે કહ્યું, એચઆરડીનું

કામ હોત તો હું સહેલાઈથી કરી શકત. આ વિષય મારા માટે નવો છે. મને તો શરૂઆત કેમ કરવી તે પણ ખબર નથી પડે. સાવ એકડે એકથી શરૂ કરવાનું થશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

અરે વાહ પ્રોફેસર, એકદમ આનંદથી બોલી પડ્યા. ખરેખર એકડે એકથી શરૂ કર. તું ત્યાં નાનકડી શાળા શરૂ કર અને રહે. તારે આદિવાસીઓ વચ્ચે રહેવાનું, તેમની રોજિંદી બાબતો સમજવાની, નોંધવાની અને એ ડાયરીની નકલ મને મોકલતા રહેવાનું. બસ આ થશે તારો રિપોર્ટ. આવા અડઘણ રિપોર્ટ ખાતર એ ધૂની પ્રોફેસરે યુનિવર્સિટી પાસે કેટલાય ડોલરનું અનુદાન મંજૂર કરાવ્યું હતું. પ્રોફેસર એક બે વખત ભારત આવી ગયેલા. એના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિશે તે શું સમજીને પાછા ગયા હશે તે મને ખબર નથી, પણ તેમણે ભારતીય શિક્ષકો અને સમાજના સંબંધો પ્રત્યે ખાસ લાગણી છે તે મને બરાબર ખબર હતી. ખેર, આદિવાસીઓ અને કોઈ ખાદીધારીણી સુપ્રિયા બાપ ભારતીય વચ્ચે રહીને થોડી નોંધો લઈને ભાગી આવવાનું કંઈ ખાસ અઘરું નહીં પડે. મારા એકાદ બે પત્રો મળતા જ રૂડોલ્ફ મને પરત બોલાવી લેશે. સદનસીબે તુષાર મુંબઈ સુધી મારી સાથે આવ્યો. તે તો મુંબઈ ઉતરતા જ નાચી ઉઠેલો. કે ચાલ યાર, આપણી સ્કૂલ જોઈ આવીએ. સ્ટુપિડ, મેં કહેલું. ખોટા લાગણી વેળા છોડ, જોઈએ તો જીવન જીતવાની કળા વિશે બે લેસન આપી દઉં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહું રેડિયો પાલનપુર પર.

ભાઈ, તુષારે નાટકીય ઢંગથી કહ્યું, આપણે તો જેવા છીએ તેવા સારા છીએ. તમે સીધા આવો તમારા સુપ્રિયાજીને દેશ જોઈએ તો આજ રાતની ગાડીની ટિકિટ કન્ફર્મ કરાવી દઉં. ખરેખર તુષારે તેમ કર્યું. રાત્રે મને સ્ટેશને મૂકવા આવ્યો ત્યારે કહે, યાર, માણસ મટી જવાથી કોઈ ફાયદો નથી. થોડી વાર લાગે કે આપણે કંઈક છીએ, બસ બીજું કશું નહીં. મને તો બધું યાદ આવે છે, આપણી નિશા, પેલા ટીચર, સિસ્ટર એસ્થર, ખરેખર મજા હતી એ દિવસોમાં, કહેતા તેનો અવાજ ભીનો થઈ ગયો. તું યાદ કર્યા કર એ દિવસો અને બેસી રહે, મેં કહેલું. દુનિયા ક્યાંની ક્યાં નીકળી જશે તે જોતો રહે છે. ટ્રેન ઉપડી અને તે કહ્યું, અત્યારે રાત્રે 11 વાગે પણ તે શાળાના બંધ મકાન પાસે કાર રોકવાનો, થોડી વાર ત્યાં ઊભો રહીને સિગરેટ ફૂંકવાનો અને પછી ઘરે જવાનો, એની મને ખાતરી હતી. જે હોય તે તુષારના વિચારો પડતા મૂકીને હું માનવ સંસાધન વિકાસની પ્રયુક્તિઓનું પુસ્તક વાંચતો ક્યારે ઊંઘમાં સરકી પડ્યો તે પણ ખ્યાલ ન રહ્યો. આપણે સાંભળી રહ્યા છીએ ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આગળની વાત હું મારા આવતા એપિસોડમાં આગળ વધારીશ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યાર ના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: કેટલી સી બાત

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.